નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

ऑन लो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर। ईश्वरे बनावेला बद्धा जीवो माथी फक्त मानवी एकलोज पैसा कमाए छे, पण बीजो एक पण जीव भूख्यो रहतो नथी अने मानवी क्यारे धरातो नथी। मित्रों, आ विचार एटला माटे उत्तम छे कारण के आपणे सौ पेटियुं रळवा माटे कमाईए छीए अने ए धन कमावा माटे आपणे बधा ज नियमोने नेवे मूकीए छीए, पण ए विचार आपणे करता ज नथी કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે આપણે કમાવવું જરૂરી નથી। આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુનિયાની છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એક 10-12 વર્ષનો બાળક હતો, શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલું બધું લગાવ એના માટે. હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકો કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ. મારી પાસે રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે. અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે અને મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે કે આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ, ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે, સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે. એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા. અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું.

હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક ચક્રતીર્થના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ના આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નોનો જવાબ ના આપ્યો. ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તમારા તમારા પ્રશ્નોનો જવાબ આપી દીધો છે. યુવાન તે ક્યારે તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું, જયારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે, તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે, કાંઈ પણ કાર્ય કરો તો એ

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: मानव जीवन में व्यक्ति जे कई विचारे छे तेवू तेना जीवन में बनतु होय छे। जेवा जेना विचारो अने कल्पनाओ तेवा तेना कार्यो अने परिणामो होय छे। नेपोलियन बोनापार्टनी अनेक वातो तमे सांभळी हशे, वांची हशे। ते केवू व्यक्तित्व हतु के जेमना मां निर्भयता, अडगता, आत्मविश्वास, त्वरित निर्णय शक्ति, नेतृत्व जेवा अनेक सद्गुणोनो खजानो हतु। તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી, અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

0: લાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ચિતે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ ચિત્તમ વિષ્ણે ભુવનમ વિષ્ણમ અતો વિલાસુ યદિ તે સુખે સ્યાત ચિત્ત પ્રસાદે પ્રથમ યત્સ્વી. મન પ્રસન્ન હોય તો સર્વ જગત પ્રસન્ન દેખાશે, મન ખિન્ન હશે તો આખું જગત ખિન્ન દેખાશે. એટલે સુખની આકાંક્ષા જો હોય તો કાયમ મનને પ્રસન્ન રાખવાનું પ્રયત્ન કરવો જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

अल्लो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजी एआर। ईश्वरे बनावेला बधा जीवो माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियो रड़वा अमारे कमावो पड़े अने दुनियावी सुख पाछळ आपणे भोग विलास पाछळ ए नाणा खर्चीए छीए अने एना माटे ज साची रीते कमाईए छीए એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ। કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનો સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માંગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની

અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટમેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે. અને જેમાં આ નવદંપતિ છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્વ આપીએ છીએ એટલું જ મહત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ. અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જયારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબદના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

એક સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો. મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: સર્વ કાર્યોનો જેને વિચાર છે, વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલે

0: પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આમ તો આપણે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના અંત તરફ છીએ. આપણે છેલ્લે છેલ્લે જોઈ રહ્યા હતા કે અર્જુનના મનમાં જે પ્રશ્ન છે, જે એ જાણે છે, એ વસ્તુને વધારે નિશ્ચયપૂર્વક સમજી લેવા માટે એણે પ્રશ્ન કર્યો છે. એ પ્રશ્ન એવો હતો કે એવું શું છે, એવું કયું તત્વ છે કે જે તત્વ માણસને જ્ઞાન હોવા છતાં કુમાર્ગે દોરી જાય છે. આત્મા એટલે તો જ્ઞાન, આત્મા જ્ઞાનમય છે, જ્ઞાન સ્વરૂપ છે. તો આ શું છે કે જે એને ખોટા માર્ગે દોરી જાય, અયોગ્ય માર્ગે દોરી જાય, અધર્મ તરફ દોરી જાય, વિધર્મ તરફ દોરી જાય, એવું કયું તત્વ છે? એના જવાબમાં કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું હતું કે કામ એષ, ક્રોધ એષ, રજોગુણ સમુદ્ભવ. શું કરે છે આ કામ? તો છેલ્લે આપણે એમ જોતા હતા કે જેમ અગ્નિ ધુમાડાના આવરણની અંદર દેખી ના શકાય, અગ્નિ છે પણ આપણે જોઈ શકતા નથી, કારણ એની ઉપર ધુમાડો છે. આ ધુમાડાનું આવરણ એટલે કામનું, કામનાઓનું આવરણ. કાલિદાસના શાકુંતલ નાટકની અંદર બહુ સરસ રીતે કણવ મુનિએ કહ્યું કે ધુમાડાથી આંખો આકુળ થઈ હોવા છતાં સદભાગ્યે યોગ્ય જગ્યાએ આહુતિ પડી છે. અજ્ઞાન આવું ધુમાડા જેવું છે, એ શું કરે છે? જ્ઞાન ઉપર આવરણ લાવી દે છે, જેમ ધુમાડાનું આવરણ અગ્નિ ઉપર આવે. અથવા બીજું ઉદાહરણ પણ એમણે કહ્યું હતું કે દર્પણની સામે આપણે જોતા હોઈએ તો દર્પણમાં આપણે જેવા છીએ એવા દેખાવા જોઈએ, પણ ક્યારેક એવું નથી થતું. ક્યારે નથી થતું? તો કે દર્પણ એ કચરાથી, મેલથી ડાઘ પડેલું હોય તો એ સાચા સ્વરૂપને ઢાંકી દે છે. કચરાવાળા દર્પણની સામે જઈને આપણે જોતા હોઈએ તો દર્પણમાં જે જગ્યાએ કચરો હોય એ જગ્યાએ આપણા શરીરમાં ડાગ પડ્યો છે એવું આપણને દેખાય, હકીકતમાં હોય નહીં. તો એ મેલ, એ કચરો, એ સત્યને આવરી લે છે, સત્યને ઢાંકી દે છે. અને એટલા માટે આ કચરો કયો આપણે આગળ જોયું, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ. એ શું કરે છે? સત્યને ઢાંકી દે છે. અને સત્ય ઢંકાઈ જાય એટલે જે છે તે આપણને દેખાય નહીં, આવરણ થઈ જાય ને એટલે સત્ય દેખાય નહીં. તો ઇન્દ્રિયો સાચું જ્ઞાન આપણને પહોંચાડી જ ન શકે એવી પરિસ્થિતિ આ કામ, ક્રોધ વગેરે ભાવોથી ઉદભવે છે. એટલે 39માં શ્લોકમાં ગીતામાં એમ કહ્યું કે અવૃતમ જ્ઞાન મેતેન જ્ઞાનીનો નિત્ય વૈરીણા. આજે છે એ જે જ્ઞાનવાન હોવો જોઈએ.

જોઈએ, એનું કાયમી દુશ્મન, કાયમી શત્રુ એવું તત્વ છે. કાયમી શત્રુ, બહારનો શત્રુ નહીં, અંદરનો શત્રુ, ભીતરનો શત્રુ. એ જ્ઞાનને આવરી દે, એ જ્ઞાનને ઢાંકી દે, અને આપણને દેખવું છે ના દેખાય. અને એટલા માટે એ કાયમી દુશ્મન છે. પેલો બહારનો દુશ્મન તો જયારે આવે ત્યારે ઠીક છે, લડી લેવાય એની સાથે, પણ આ તો લડી જ ના લેવાય, કારણ કે અંદર જ છે. એને જ્ઞાનને ઢાંકી જ દીધું છે, અને એટલા માટે એ કાયમી દુશ્મન છે. નિત્ય વૈરીણા આવો શબ્દ વાપર્યો છે. જ્ઞાનને તમારા કાયમી દુશ્મન એવા આ જે કામરૂપી તત્વ છે એને ઢાંકી દીધું છે. એના માટે સરસ આગળ પણ કહ્યું હતું, ફરી પણ કહે છે કે દુષ્પૂરેણા નલેન, કેવો છે એ, ક્યારે ન સંતોષાતા અગ્નિ જેવો. કામ એ કેવો છે? એવો અગ્નિ જે કદી સંતોષાય નહી. પ્રદીપ્ત અગ્નિ એને જરૂર છે હવી ની. આપણે અંદર હવી નાખો, ધારો કે અગ્નિ પેટાવેલો છે, એની અંદર આપણે ઘી નાખીએ તો એમ સમજીએ કે ચલો ભાઈ અગ્નિને ઘીની અપેક્ષા હતી, ઘી નાખ્યું એટલે હવે અગ્નિ સંપન્ન સમાપ્ત થઈ જશે. સમાપ્ત ના થાય, વધારે જોરથી પ્રજ્વલિત થાય. એની ભૂખ કદી મટે જ નહીં, નાખ્યા જ કરો એમ, ભોગ ભોગવ્યા જ કરો ઇન્દ્રિયો દ્વારા. એ કદી શાંત ન થાય, એનું શમન ન થાય. દુષ્પૂરેણ અનલેન, અગ્નિ કેવો? દુષ્પૂર્ય, કદીએ જે પૂરો ન થાય, સમાપ્ત ન થાય, જેનો અંત ન આવે, ભૂખ્યો ને ભૂખ્યો રે, એવો આ જે કામરૂપી તમારો શત્રુ છે તે શત્રુને ઓળખો. બહારના શત્રુને ઓળખવાની જરૂર નથી, કામના રૂપી શત્રુ છે, કારણ કે એ તમારી સત્ય જોવાની જે દ્રષ્ટિ છે એને આવરી લઈને ઉભો છે. આકાશની અંદર સૂર્ય છે, તપે છે, વિશાળ છે, વિરાટ છે, પણ આંખની આગળ સહેજ અથેળી ધરો તો સૂર્ય દેખાતો બંધ થઈ જાય. સૂર્ય અથેળી જેવડો છે ના, અત્યંત વિરાટ, અત્યંત વિશાળ છે, પણ મારી આંખની આગળ હથેળીનું આવરણ આવી ગયું એટલે પેલો આવડો મોટો પ્રકાશમાન સૂર્ય પણ મારી આંખને દેખાતો નથી. આ આવરણ, આ પડદો, અજ્ઞાનનો પડદો શેનાથી છે? કામ ક્રોધ વિગેરે દુશ્મનોથી છે. એટલા માટે એ નિત્ય વૈરી કયા છે, કાયમના દુશ્મન છે, એનાથી ચેતવું જોઈએ. કારણ કે આપણી જે ઇન્દ્રિયો છે ને, 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, આ ઇન્દ્રિયો સતત ક્રિયાશીલ હોય છે, કામ કર્યા કરે, એને કરણ કહેવાય છે. બાહ્યકરણ, આપણા શરીરની અંદરના બાહ્યકરણો છે. આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, નાક સૂંઘવાનું કામ કરે, એમ 5 જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનને મેળવીને મન સુધી પહોંચાડવાનું કામ કરે, અને મન આજ્ઞા આપે એટલે હાથ પગ એની આજ્ઞા પ્રમાણે કામ કરવા મળે. આ 10 જે ઇન્દ્રિયો છે એના ઉપરાંત અંતઃકરણો છે, મન બુદ્ધિ, આ 5-10 જ્ઞાનેન્દ્રિયો, મન બુદ્ધિ અંતઃકરણ, આ અંતઃકરણ અને બાહ્યકરણ, આ બધા કરણો જે છે એ પેલા કામ ક્રોધ વગેરેને રહેવાનું ઠેકાણું છે, અધિષ્ઠાન છે. ક્યાં રહે છે? કામ રહે તો ક્યાં રહે? મનમાં રહે, અને પ્રગટ થાય તો ઇન્દ્રિયો દ્વારા પ્રગટ થાય. એટલે એને રહેવાની જગ્યા કઈ, એનું ઘર કયું? તો કે તમારું પોતાનું મન.

એટલે કામદેવને મનોજ કહ્યો છે. મનસી જાયતે, મનમાં રહે. તો આ દસેય ઇન્દ્રિયો અને મન અને બુદ્ધિ એ બધા આ પોતાની અંદર આ કામરૂપી શત્રુને સાચવીને રાખે છે. એનું ઘર છે, એનું અધિષ્ઠાન છે, એના ઘરમાં રહે છે. અને પછી પોતે ઈચ્છે એમ કરાવે, કારણ કે એના વડે શું કરે છે, જે દેહી છે, દેહની અંદર રહેલો દેહી, દેહનો માલિક આત્મા, એને મોહયતી, એને મોહ પમાડે છે. સાચું શું એ ખબર જ ના પડે, કારણ કે એ તો ઇન્દ્રિયો દ્વારા જુએ છે, ઇન્દ્રિયો દ્વારા સાંભળે છે, ઇન્દ્રિયો દ્વારા સ્પર્શે છે, ઇન્દ્રિયો દ્વારા કાર્ય કરે છે. શરીર શરીરથી આત્મા સાવ જુદો છે એ વાત જ આખી જુદી છે, અને એની પ્રતીતિ થાય તો મોક્ષ છે, પણ એવું થતું નથી. શું કરે છે પેલો કામ, આ ઇન્દ્રિયોના દ્વારા, ઇન્દ્રિયોના માધ્યમથી, ઇન્દ્રિયો વડે જ્ઞાનને ઢાંકી દે છે, અને ઢાંકી દે છે એટલે મોહયતી, પેલા દેહીને મોહ પમાડે છે. એ મુગ્ધ થઈ જાય, એ જોઈ જ ના શકે સાચું. જેમ કોઈ જાદુગર હોય, એ જાદુ કરતો હોય તો જાદુ કરે ત્યારે શું કરે છે, આપણી ઇન્દ્રિયોને પોતાના વશમાં લઈ લે છે. એ જે બતાડે તે આપણે જોઈએ, જે હોય તે ના જોઈએ. કોઈ માણસના ટુકડા કરતો હોય લોખંડની આરીથી, તો આપણને એમ લાગે કે ઓહો એને બે ટુકડા કરી નાખે, ટુકડા કર્યા ના હોય. મોહયતી, આપણને મોહ પમાડે છે. જે સત્ય છે એ આપણને દેખાય નહીં એવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે. તો ઇન્દ્રિયો શું છે, સાધન છે, આનું ઇન્દ્રિયો જ્ઞાનનું સાધન છે. પણ મોહને કારણે જે જ્ઞાન મળવું જોઈએ તે ન મળતા બીજું જ કંઈક મળે છે. પ્રકાશમાં હોય અને આપણે નદીના કિનારે ફરતા હોઈએ, ચાંદીનો ટુકડો દેખાય, આપણને લાગે કે વાહ ચાંદીનો ટુકડો મળી ગયો, દોડીને જોઈએ તો છીપલું ઊંધું પડ્યું હોય. તો છીપલું આપણને ના દેખાયું, જયારે દેખાયું ત્યારે ચાંદી દેખાય. આંખનું કામ તો જોવાનું, આંખે જોયું, સત્ય જોવાનું કામ હતું, જોયું, પણ પેલા પ્રકાશના પરાવર્તનના કારણે આંખો મોહિત થઈ ગઈ અને છીપલું જોવાને બદલે એને ચાંદી જોઈ. બાજુમાં જઈને આપણે ઉભા રહ્યા ત્યારે ખબર પડી કે આ તો ચાંદી નથી. તો જ્ઞાનને ઢાંકી દઈને, જ્ઞાનનું આવરણ બનીને આ ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે માણસને મોહિત કરે છે. કાળજી એ રાખવાની કે ભાઈ આપણે સત્યને બદલે કઈક જુદું તો નથી જોઈ રહ્યા ને. આપણને જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિ ખરેખર સાચી છે કે કઈ ગરબડ છે, અને ગરબડ છે એ તો દેખાય છે આપણને લૌકિક વ્યવહારોમાં દેખાય છે, તો પછી આધ્યાત્મિક વ્યવહારમાં તો પૂછવાનું જ છું, કરવાનું શું, તો પછી કરવું શું જોઈએ. સૌથી પહેલું કામ કહો કે શું કરવું, તો કહે છે કે આદૌ શરૂઆતમાં શું કરવું, તસ્માત્ ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય. આદૌ પહેલા ઇન્દ્રિયોનું નિયમન કર, ઇન્દ્રિયોને વશમાં કરીને. આપણે પેલા એ જોયું છે કે ઇન્દ્રિયો ઘોડા છે, પોત પોતાની દિશામાં ખેંચી જાય, એના ઉપર લગામ જોઈએ. તો તારે કરવાનું છે શું, આદૌ સૌથી પહેલું કામ તો એ કરવાનું છે કે ઇન્દ્રિયોને વશમાં લઈ લે, ઇન્દ્રિયોનું નિયમન કરી દે. જે લોકો યોગ માર્ગે આગળ વધે છે ને, તો એમાં સૌથી શરૂઆત આવી રીતે થાય છે. આજકાલ યોગા એમ કરીને યોગિક આસનો કરાવે અને એ યોગ થયો એમ કહેવાય, તો એ અધૂરી વાત છે. કારણ કે યમ નિયમ આ બે એની પૂર્વ શરતો છે.
આઠ જે સ્ટેપ છે ને એમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ ક્રમ છે અને ક્રમનો પહેલું પગથિયું યમ અને નિયમ છે. નિયમન ઇન્દ્રિયોનું નિયમન કરવું, ઇન્દ્રિયોને વશમાં લેવી, ઇન્દ્રિયો પોતે ધારે એમ તમારી પાસે ન કરાવે. ઇન્દ્રિયોની સાથે મન ને બુદ્ધિ પણ આવી ગયા, એ પોતે ઈચ્છે તેમ આપણી પાસે વર્તન ના કરાવે, આપણે ઈચ્છીએ એમ એની પાસે વર્તન કરાવવું. તો ઇન્દ્રિયોનું નિયમન સૌથી પહેલું જરૂરી છે. તો આ જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો નાશ કરનાર જે તમારો શત્રુ છે એને સૌથી પહેલો મારો. પ્રજહી બળપૂર્વક મારો, ખતમ કરી નાખો, કારણ કે પાપી છે. જો ઇન્દ્રિયોનું નિયમન થશે, ઇન્દ્રિયાણી નિયમ્ય એનું નિયમન કરી ને પછી સંબંધક ભૂત કૃદન કહેવાય સંસ્કૃતમાં. નિયમ્ય નિયમન કરીને એને સંયમમાં લો એટલે પેલો તમારો શત્રુ જે છે એ આપમેળે મર્યો સમજો. પ્રજહી એને મારી નાખ, કારણ કે એ પાપમાનમ એ પાપીઓ છે. પાપ તમારામાં નથી, પાપ એનામાં છે. પાપી એવા આ શત્રુને પ્રજહી, કારણ કે એ તમારા સમસ્ત જ્ઞાન અને વિજ્ઞાન નો નાશ કરનારો છે. તમે જો એને નહીં મારો તો એ તમને મારશે. સાવ સાદી વાત છે. તમે એને નહીં મારો તો એ તમને મારશે. માટે એનો નાશ સૌથી પહેલો કરી નાખવાનો છે. કામનાઓનો નાશ કરી નાખવાનો છે. કામનાઓનો નાશ થાય એટલે બાકીના છ એ છ દુશ્મનોનો નાશ થઈ જવાનો છે. એને પહેલા ખતમ કરો, અને એને ખતમ કરવા માટેનું આધાર સાધન કરણ ઉપકરણ શું? તો કે એ જે કરણ ઉપકરણ દ્વારા તમારા ઉપર સવાર થાય છે એને જ ખતમ કરો ને. ઇન્દ્રિયો દ્વારા આવે છે, ઇન્દ્રિયો એને રહેવાનું ઠેકાણું છે. તો ઇન્દ્રિયો મન બુદ્ધિ એના ઉપર સંયમન કરો, એના ઉપર તમારો કાબુ મેળવી લો, અને એના ઉપર કાબુ મેળવ્યો એટલે તમે જેમ ઈચ્છો એમ એ વર્તશે. આ એક બહુ સાદો સીધો રસ્તો છે અને એનાથી શરૂઆત થઈ શકે. જે આ સ્થૂળ જગત છે ને, આ સ્થૂળ શરીર છે, એના કરતા ઇન્દ્રિયો બળવાન છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ, ઇન્દ્રિયો શરીરથી પર છે એટલે કે ઉપર છે. કોને ઇન્દ્રિય કહીશું? આપણને કાન દેખાય છે, કોઈના સરસ મજાના શણગારેલા કાન હોય, હાઈ ક્લાસ આભૂષણો પહેર્યા હોય, આપણને દેખાય કે વાહ કેવા સુંદર કાન છે, અને આપણે એને પૂછીએ કેમ છો મજામાં, એટલે સામે કે હે સાંભળતો નથી, આ કાન છે પણ સાંભળતો નથી. તો કાન જે દેખાય છે એ સાંભળવાનું કામ નથી કરતો, એ તો શરીર છે. એની અંદર એક ઇન્દ્રિય રહેલી છે જે સૂક્ષ્મ છે. એટલે આ શરીરનો કાન છે એના કરતા એ વધારે સૂક્ષ્મ છે. આપણને આંખ સરસ મજાની દેખાતી હોય, હાઈ ક્લાસ આંખ હોય, કાગળ કાજલ વાજલ નાખ્યું હોય, સુંદર દેખાય, પણ જ્યારે જોવાનું કાર્ય કરે ત્યારે ચશ્મા પહેરવા પડે. તો શું થયું? આંખ છે એ જોવાનું કામ નથી કરતી, ઇન્દ્રિય જે છે એના કરતા સૂક્ષ્મ છે. દેખાતી આંખ જે છે એ શરીર છે, પણ શરીરની અંદર સૂક્ષ્મ રૂપે રહેલી જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિય એટલે જે શરીરનો ભાગ આપણને દેખાય છે તે શરીરના કરતા એ થોડીક પર છે, થોડી શ્રેષ્ઠ છે, થોડી અલગ છે. ઇન્દ્રિયાણી પ્રાણી આહુ, ઇન્દ્રિયો તમારા સ્થૂળ શરીર કરતા થોડી પર છે, અથવા ઉપર છે, અથવા શ્રેષ્ઠ છે, અથવા અલગ છે. સ્થૂળ શરીરમાં દેખાતી જે આપણને

ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો નથી, એના કરતા સૂક્ષ્મ છે ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયાણિ પ્રાણ્યાહુ, ઇન્દ્રિયો પર છે, પણ ઇન્દ્રિયોથી પર છે, ઇન્દ્રિયોથી ઉપર છે એ મન છે. મન છે એ ઇન્દ્રિયોથી પણ ઉપર છે. ઇન્દ્રિયો પાંચ, મન એક, જ્ઞાનેન્દ્રિયો પાંચ, મન એક, કર્મેન્દ્રિયો પાંચ, મન એક, દસ ઇન્દ્રિયો એને ચલાવે મન. આંખે જોયું, મન સુધી પહોંચ્યું, સારું નરસું નક્કી થયું. તો ઇન્દ્રિય વ્યપરમ મન, ઇન્દ્રિયોથી મન છે તે થોડું ઉપર છે, પર છે, અને મનથી પર છે તે બુદ્ધિ છે. બુદ્ધિ એટલે ઇન્ટેલિજન્સ નહીં, બુદ્ધિ એટલે એક્ઝિસ્ટન્સનો ભાવ, પ્રકાશમાન છે. કોઈ વસ્તુને પ્રકાશિત કરવાનું કામ જે કરે છે તે બુદ્ધિ કરે છે, કારણ કે સત્વ પ્રધાન હોવી જોઈએ એટલે પ્રકાશિત કરવાનું એનું કામ છે. આપણી કર્મેન્દ્રિય, આપણી જ્ઞાનેન્દ્રિય જે વિષયને મન સુધી મોકલ્યો એ વિષય બુદ્ધિ સુધી પહોંચે ત્યારે બુદ્ધિ નક્કી કરે કે આ સારું છે, આ ખરાબ છે, આ ગમે છે, આ નથી ગમતું, આનો સ્વીકાર કરવો જોઈએ, આનો ત્યાગ કરવો જોઈએ. આવો જે નિશ્ચય થાય જ્યાં તે બુદ્ધિ છે. ઘડાને જોયો એટલે ઘડાને જોયો, આંખ તો જોવાનું કામ, આંખ તો સાધન છે, ઉપકરણ છે માત્ર. પહેલા મેં કહ્યું હતું કે દૂરબીન વડે દૂરની વસ્તુ આપણે જોતા હોઈએ તો જોવાનું કામ દૂરબીન નથી કરતું. દૂરબીન ન હોય તો ન દેખાય એ વાત સાચી, પણ દૂરબીન જોવાનું કામ ન કરે, જોવાનું કામ તો આંખ જ કરે. એમ આંખ છે દૂરબીન જેવી છે, જોવાનું કામ તો મન અને બુદ્ધિ દ્વારા થાય છે, અને બુદ્ધિ દ્વારા નિશ્ચય થાય છે કે ઓ મેં ઘડો જોયો, ઘટક જ્ઞાનવાન હમ, આવી પ્રતીતિ થાય. આવો જે નિશ્ચય જ્યાં થાય છે, એટલે પેલા કહ્યું એમ ગમવું ન ગમવું, સારું નરસું, સ્વીકારવું ન સ્વીકારવું, આવો જે નિશ્ચય થાય છે તે બુદ્ધિમાં થાય છે. એટલે ઇન્દ્રિયોથી મન જે છે એ પર છે, અને મનથી બુદ્ધિ પર છે. અને આ મન કે બુદ્ધિ કે ઇન્દ્રિયો જે કઈ છે તે બધાથી પર જે છે તે આત્મા છે. આ બધાથી પર છે, અલગ છે, જુદો છે, અને એની સાથે કોઈ ખરેખર તો નિસ્બત છે જ નહીં. દર્પણમાં ઉભેલો હું હું નથી, એ તો પડછાયો છે. પણ મને જ્યાં સુધી લાગે કે હું છું ત્યાં સુધી પ્રવૃત્તિ ચાલુ રહે. તો બંધ એટલે જ આ છે, ઇન્દ્રિયો મન બુદ્ધિ, આ બધાથી પર જે છે તે આત્મા છે. આ જે આત્મા છે એને આના વડે ઢંકાવા દેવા, એના માટે જ્ઞાનને આના વડે ઢંકાવા દેવું જોઈએ નહીં. તો કે ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ, ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ, મનસસ્તુ પરા બુદ્ધિર, અને બુદ્ધે યો બુદ્ધેસ પરતસ્તુ સઃ, અને આ બુદ્ધિ વગેરેથી જે પર છે તે સહ, એટલે તે આત્મા છે. અને આપણે જેના માટે આ વિચારણા કરીએ છીએ, શરીર માટે કે સ્થૂળ જગત માટે નથી કરતા, આત્મા માટે કરીએ છીએ. અને આપણે સ્થૂળ જગતને ચૈતન્ય માનવાની ભૂલ કરીને એને આત્મા માનવા માંડીએ છીએ. ચારવાકોએ તો ઇન્દ્રિયોને આત્મા માની છે. આત્માની વ્યાખ્યા કરતી વખતે ચારવાકોનો એક પ્રકાર એવો છે કે જે લોકો એમ કહે છે કે ઇન્દ્રિયો એ જ આત્મા છે, બીજા આત્મા વડે ક્યાંથી લાવવાનો છે. યાવત જીવેત સુખમ જીવેત મૃણમ કૃત્વા કૃતમ ભવેત, કારણ કે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. એક વખત દેહ બળી ગયો પછી પાછો આવવાનો નથી, માટે લહેર કરો, ભોગવો ભૂખ, ઇન્દ્રિયોને સુખમાં રાખો, આનંદમાં રાખો,
અહીંયા કહે છે કે આ

જે પર છે તે આત્મા છે, અને આપણે આત્માના કલ્યાણ માટેની વાત કરી રહ્યા છે. એટલે ઇન્દ્રિયાણી પરાણ્યાહુહ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ અને યો બુદ્ધેઃ પરતસ્તુ સહ એવમ આ પ્રમાણે.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો ને આવા

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે આવી ગયા છીએ 21મા એપિસોડમાં. નદીના એકાંતે ઠંડી સવારના કૂણા તડકામાં લ્યુસીની સાથે ચાલવામાં અને તેની વાતો સાંભળવામાં અમે ક્યારેય પેલા રેત દ્વીપ પર પહોંચ્યા તે ખબર જ ન રહી. લ્યુસી રેતીમાં પગ લંબાવીને બેઠી, હું તેને અડીને બેઠો. લ્યુસીએ મારો હાથ પોતાના હાથમાં લીધો. અમે મૌન બેઠા હતા અને કિનારા પરથી કોઈકની બૂમ સંભળાઈ. સામે જ કિનારા પર એક ખાખી ચડ્ડી અને ભૂખરો શર્ટ પહેરેલો માણસ ઊભો રહીને કંઈક કહેતો હતો. આમને કંઈક મદદની જરૂર લાગે છે, લ્યુસીએ તેને જોતા જ કહ્યું. ત્યાં સુધીમાં પેલો અમારા તરફ આવ્યો. પોતાની જોડી રેતીમાં મૂકતા તેણે કહ્યું, પરિક્રમા વાસી. ચિંતા ન કરશો, મેં પરિક્રમા વાસીને જવાબ આપ્યો અને હાથ જોડ્યા. બધી વ્યવસ્થા થઈ જશે. અહીંથી થોડે જ દૂર મંદિર છે. નો હિન્દી, નો ઇંગ્લિશ, ઓનલી તમિલ, પેલા પરિક્રમા વાસીએ કહ્યું. મેં ઈશારાથી તેને સમજાવ્યું કે અહીં તેમની બધી વ્યવસ્થા થઈ જશે. કોણ છે તે? લ્યુસીએ જિજ્ઞાસા સહજ પ્રશ્ન કર્યો. પરિક્રમાવાસી, મેં કહ્યું અને પરિક્રમા વિશે મને હતી એટલી સમજ આપી. આવું મરે? લ્યુસીના આશ્ચર્યનો પાર ન રહ્યો. માણસ એક નદી ફરતી પરિક્રમા કરવા નીકળે તે જ તેને નવું લાગ્યું. એમાંય વધુ આશ્ચર્ય તો તેને એ જાણીને થયું કે આટલા લાંબા અંતરની અને કષ્ટભરી યાત્રાએ નીકળનાર વ્યક્તિ કોઈ દુન્વયી કારણો વગર, કોઈ સાહસ કરવાની કે સિદ્ધિ મેળવવાની ઈચ્છા વગર, કોઈક સંશોધન કરવાની વૃત્તિ રહિત, અજાણ્યા અનામી બનીને આ રીતે નીકળી પડે છે. અજાયબ લાગે. લ્યુસીએ પેલા પરિક્રમાવાસી તરફ તાકી રહેલા બોલી, આખરે શું પામવા ઈચ્છે છે આ લોકો? નર્મદા, મારાથી કહેવાઈ ગયું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

નર્મદા મારાથી કહેવાય ગયું એટલે લ્યુસી એકદમ અચંબામાં પડી ગઈ. આ રીતે નદીને પામવાનું શક્ય છે? આપણે ત્યાં કેટલાક સાહસવીરો એમેઝોનમાં આનાથી પણ વધુ જોખમી સફરો કરતા હોય છે, પણ આવી ધૂન તેમને નથી વળગતી. મને લ્યુસીએ આપણે ત્યાં શબ્દો વાપર્યા તે ગમ્યું, પરંતુ તેણે કરેલા બીજા ઉચ્ચારણો મને ન ગમ્યા. મેં કહ્યું, હું પણ નહોતો માનતો. મને આ એક ધૂન લાગતી હતી, પણ હવે ધીમે ધીમે એ લાગવા માંડ્યું છે કે એમેઝોન કે મિસિસિપ્પીને પણ પામી શકાય જો આવી શ્રદ્ધાથી તેની પરિક્રમા કરીએ તો. મેં લ્યુસીના ચહેરાને ધ્યાનથી જોયો અને આગળ કહ્યું, પણ હું પ્રમાણ વગર માનવાનો નથી. તમે કહો છો કે નર્મદાને આત્મસાત કરવા ધારે છે. કદાચ, મેં નદી તરફ દ્રષ્ટિ કરતા કહ્યું, આત્મસાત કરવા કે આત્મલીન થવા? આશ્ચર્ય! લ્યુસી ફરીને એક જ શબ્દ બોલી અને વહેતી નર્મદાને જોઈ રહી. કેટલી મુશ્કેલ યાત્રા આવા અરણ્યોમાં! લ્યુસી, મેં કહ્યું, દરેક પરિક્રમાવાસી એક શ્રદ્ધા સાથે નીકળે છે કે સ્વયં નર્મદા તેની સંભાળ લેશે. પરિક્રમા દરમિયાન ક્યાંક ને ક્યાંક નર્મદા તેને સદેહે મળશે પણ ખરી. આવી પળે તેને ઓળખવામાં પોતે ભૂલ ન કરી તેવી પરિક્રમાવાસીની પ્રાર્થના હોય છે. ખરેખર એવું બને છે ખરું? લ્યુસીએ પૂછ્યું. તે સમયે કિનારા પર ચાલ્યા જતા ગંડુ ફકીર પર તેની નજર પડી અને બોલી, હે, જુઓ પેલા જાય, ગઈ રાત્રે તેમણે ગાયું હતું. એટલામાં જ ગંડુની નજર પણ અમારા પર પડી અને તે અમારી તરફ આવ્યો. આવતા જ પરિક્રમાવાસી તરફ જોઈને કહ્યું, પહોંચ ગયે યહાં તક તો? ક્યું? પેલો જવાબમાં માત્ર મલક્યો અને આગળની દિશા તરફ ઇશારો કરીને હજી તો લાંબો પદ છે તે સૂચવ્યું. મને નવાઈ લાગી કે આ ઓનલી તમિલ કહેતો હતો તે ગંડુનો પ્રશ્ન પળવારમાં સી રીતે સમજી ગયો. અમે કંઈ પૂછીએ તે પહેલાં ગંડુએ જોડીમાંથી મોહનથાળ અને ફરસાણ કાઢ્યા અને ઊભો થઈને કિનારેથી સાગના પાન લઈ આવ્યો. તેના પર નાસ્તો પાથરતા પેલા પરિક્રમાવાસીને કહે, હમારી સુપ્રિયાને દિયા હૈ, ખાઓ. કહેતી થી બાબા સંભાલ કે રખના ઓર ખાના, જબ ખુદ નહીં સંભાલ સકે તો ખાના ક્યા સંભાલેંગે. ક્યું, સચ હૈ ના? સામુ માણસ પોતાની ભાષા સમજે ન સમજે તેની ગંડુને પડી ન હતી કે પછી પેલો તેની વાત સમજતો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: અમે પણ નાસ્તો કરવામાં જોડાયા. લ્યુસીની જિજ્ઞાસા સમીન હતી. તેને મને પૂછ્યું, ખરેખર આ લોકોને નર્મદા દર્શન આપે છે?
1: ખબર નથી, પણ ઘણાને એવો અનુભવ થયો છે એવું મેં સાંભળ્યું છે.
0: તને પણ સાંભળવા મળશે, મેં ઉત્તર આપ્યો. કેટલો ઉત્તેજનાસભર, પણ એવું શક્ય નથી લાગતું, લ્યુસીએ કહ્યું.
1: આપણે આ માણસને પૂછીશું.
0: હજી તે મંદિરે રોકાવાનું છે, તેને આરામ કરવા દે, પછી નિરાંતે પૂછીશું. તારા માના સંશોધકને કાબુમાં રાખજે, લ્યુસીની મજાક કરતો હોવ એમ મેં કહ્યું.
1: એટલી શિષ્ટતા છે મારામાં, લ્યુસીએ પણ એવા સ્વરે જવાબ આપ્યો.
0: ગંડુનું ધ્યાન અમારી વાતો તરફ ગયું. તેણે પૂછ્યું, ક્યાં કહેતી હૈ લડકી?
1: મેં અમારી વાતનો સાર ગંડુને કહ્યું અને ગંડુએ વાતનો દોર સીધો જ લ્યુસી સાથે જોડી દીધો.
0: તુમ ચાહતી હો નર્મદા કો પાના, તો ચલી

0: ان کے ساتھ اگر وشواس پڑتا ہے تو. જવાબમાં લુસીએ મસ્તક ધુણાવી હાથની સંજ્ઞા કરી ના કહ્યું. બે સાવ અજાણ્યા, એકબીજાની ભાષા પણ ન જાણતા માણસોને આટલી સરળતાથી વાત કરી શકે તે મેં દંગ રહીને જોયા કર્યું. પેલો તમિલ ભાષી પણ આનંદપૂર્વક આ નવો અનુભવ માણતો રહ્યો. ગંડુએ એક પાંદડું હાથમાં લીધું અને લુસી સામે ધર્યું. પછી સાવ સરળ પણ કંઈક જુદા જવાજે બોલ્યો,
1: બોલ લડકી, તું ઇસ પત્તે કા રૂપ લઈ સકતી હૈ?
0: પૂછીને તે થોડું અટક્યું.
1: લ્યુસી તેનો પ્રશ્ન સમજી છે તેવું લાગતા જ તેણે કહ્યું, અગર હા તો એ પૂરા પેડ તેરા રૂપ લે લેગા. અગર કોઈ ક્યા નામ હૈ તેરા? લુસી. હા તો લુસી પત્તા યા ડાલી ભી બન સકે તો પેડ જરૂર લુસી બન જાયેગા. યે પ્રતિજ્ઞા હૈ પેડ કી. યહી વચન હૈ નદી કા, આકાશ કા, હર ચીઝ કા.
0: પછી અમને બધાને ઉદ્દેશીને કહે, જીસે તુમ બેજાન સમજતે હો વે સબ હમસે કઈ જ્યાદા જિંદા હૈ. લુસી હતપ્રત બેઠી સાંભળતી રહી અને ધીમેથી માત્ર બે શબ્દો બોલી શકી, ઓહ નો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

કિનારા તરફથી કોઈનો અવાજ સંભળાયો. થોડી વારે ઢોળાવ પાછળથી બે ત્રણ ગાયોને હંકારતી નાનકડી બાળા નદીમાં ઉતરી. ગાયો પાણી પીતી હતી અને તે બાળા અમને નિરખતી રહી. ગંડુએ તેનો નાસ્તો કરવા નિમંત્રી. તે આવી. તેણે પોતાને મળેલા ભાગમાંથી થોડું એક પાનમાં વીંટ્યું. બાકીનું ખાઈને ઊભા થતા ગંડુને પૂછ્યું, હું જાઉં? ગંડુએ હસીને કહ્યું, હા માં, કહીં જા શકતી હો તો જાઓ. અને પેલી ગાયો વાળથી ચાલી ગઈ. હું ગંડુ તરફ જોઈ રહ્યો. મને મનમાં પ્રશ્ન થયો કે ગંડુ કહે છે કે કદી સત્ય હોઈ શકે. તે સાથે જ મને ગઈ રાત્રે જ મળેલું યુગલ યાદ આવ્યું. તેમાંની સ્ત્રીએ પણ આ જ રીતે પોતાના ભાગમાંથી અલગ કાઢીને ભોજન સાચવ્યું હતું અને જતા પહેલા બે વખત પૂછ્યું હતું,

મુજાઓ, આ બે પ્રસંગોનું સામ્ય શું સૂચવે છે તે સમજવાની મારી શક્તિ નથી. તે માત્ર અકસ્માત હોય કે અહીંના લોકોનો રિવાજ માત્ર પણ હોય, પણ તેમ ન હોય તો પછી એ સમયે ઘટેલી તે નાનકડી ઘટનાથી મોટું સત્ય બીજું ન હતું. પેલા બે ભૂખ્યાજનો, ઊંચે આવી રહેલો ચંદ્ર, આસો નવરાત્રિનું નિરભ્ર આકાશ, ચોતરફ પથરાયેલી ખડકમાળ વચ્ચે ખળખળાટ વહી રહેલા જળ, અને તે સૌથી જુદી ઘટનામાં કોઈ માટે સાચવીને પાંદડે વીટીને અલગ રખાયેલું અન્ન, બ્રહ્માંડના છેડા સુધી વ્યાપતું પરમ સત્ય તો ત્યાં જ હતું. પણ હું તેને પારખવામાં થાફ ખાઈ ગયો હોય તેવું મારે સ્વીકારવું રહ્યું. જ્યાં સુધી નદી પોતે પોતાને મુખે મને નહીં કહે કે હું નર્મદા છું, ત્યાં સુધી કંઈ પણ ન માનવાનું નક્કી કરીને હું ઉઠ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ગંડુ પેલા તમિલ ભાષીને ખભે હાથ મૂકીને ઉભો થયો અને જતા જતા કહ્યું, હું જાઉં. અમે બધા હસી પડ્યા. ગંડુ વનુ તરફ અને અમે મંદિર તરફ ચાલ્યા. શાસ્ત્રીને ત્યાં પહોંચીને મેં પરિક્રમા વાસીની વ્યવસ્થા કરી. પછી હું અને લ્યુસી રસોડા તરફ ગયા. સુપ્રિયા રસોઈયાને સૂચનાઓ આપતી હતી. અમને જોઈને તેણે કહ્યું, બીતુબંગા સાથે વાત થઈ છે, તે તમને 60 સાલીઓ પાસે લઈ જશે. ક્યારે જવાનું છે તે બીતુબંગા જાણી લાવશે. ભલે, લ્યુસીએ કહ્યું અને આગળ બોલી, હવે બીજું કોઈ કામ છે? થોડી વાર પછી સુપ્રિયાએ કહ્યું, રસોઈ તૈયાર થાય એટલે જેટલા છે તેટલાને જમાડી દઈએ ને પછી નવરા. બહાર બે કુટુંબ અને બીજા થોડા માણસો મળીને 15-20 જણ હતા. અમે બધાને જમાડ્યા. પેલા તમિલ પરિક્રમા વાસીને એક ઓડીમાં ઉતારો આપ્યો. બપોરે મેં અને સુપ્રિયાએ લુસીના પ્રવાસની વાતો સાંભળી. 4 વાગતા લુસીએ પેલા તમિલ પરિક્રમા વાસીને યાદ કર્યો. હું અને લ્યુસી તે પરિક્રમા વાસીના ઉતારે ગયા. તે કંઈ વાંચતો હતો. અમને જોઈને તેણે પુસ્તક બાજુ પર મૂક્યું અને હાથ જોડ્યા. મેં અને લ્યુસીએ તેને મહા મહેનતે સમજાવ્યું કે અમારે તેની પરિક્રમા વિશે અને તેના અંગત જીવન વિશે થોડું પૂછવું છે. ભાષાની મુશ્કેલી અમને નડી, પણ લ્યુસીએ તેની વ્યવસાયિક કુશળતાથી આ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવપટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. હા હા હા

ત્રણ મિત્રો તમિલનાડુથી સાથે નીકળ્યા છે. બીજા બે જણને થોડું હિન્દી અને સારું અંગ્રેજી બોલતા આવડે છે. પોતે બીમાર થવાથી વચ્ચે રોકાઈ ગયો હતો, તેથી પાછળ રહી ગયો છે. હવે આગળ જતા સાથે થઈ જશે. તેનું નામ પૂછ્યું તો કહે, પરિક્રમાવાસી. તમે સંન્યાસ લીધો છે? લુસીએ પૂછ્યું. ના, તે હસી પડ્યો. પત્ની, બે પુત્રો અને એક પુત્રી. પુત્રો સરકારી નોકરીમાં છે, દીકરીને પરણાવી છે. ઘરેથી નીકળતા પત્નીએ પાછા આવવાનું વચન લીધું છે. પોતે શિક્ષક છે, આ વર્ષે રિટાયર થશે. રિટાયર થતા અગાઉની રજાઓમાં તે નીકળ્યો છે. ઘર છોડે 3 મહિના થયા. લુસી સારી એવી વાતો કઢાવી શકી. છેવટે લુસીએ પૂછ્યું, તમે નર્મદાને મળ્યા? પેલો સમજ્યો નહીં. મેં દર્શન કહી, હાથ જોડીને અભિનય સહિત ફરી પૂછ્યું, નર્મદા દર્શન? દર્શન શબ્દ તે સમજ્યો અને અમારો પ્રશ્ન પણ સમજ્યો. સમાધિમાં સરી ગયો હોય તેમ થોડીક ક્ષણો આંખો બંધ કરીને બેસી રહ્યો. પછી નર્મદાની દિશામાં હાથ જોડીને મસ્તક નમાવ્યું. તે કંઈ બોલી ન શક્યો. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ધીમેથી તે ઊભો થયો. કમરામાંથી બહાર જઈ રેલિંગ પાસે ઊભો રહી નર્મદાને નિરખતો રહ્યો. તેણે કંઈ જવાબ આપ્યો? લુસીએ મને પૂછ્યું. આપ્યો અને ન પણ આપ્યો. કમરામાંથી બહાર નીકળતા મેં લુસીને જવાબ આપ્યો. તેના આંસુ નર્મદાને મળ્યાના આનંદથી વહેતા હતા કે હજી સુધી અધૂરી રહેલી દર્શનની ઈચ્છાને કારણે. તે આપણે વિચારી લેવાનું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. You gotta believe me.

0: out now. Okay. Liquid music with Mel.
1: જે રીતે વાત કરે છે, જે રીતે અહીં આવ્યો છે, લુસી બહાર ઉભી રહીને પેલા તમિલ યાત્રીને જોતા બોલી. તે જોતા તેને હવે કોઈ ઈચ્છા હશે તેવું લાગતું નથી. મેં કહ્યું અને અમે મંદિરના ઓટલા તરફ ગયા. લુસી ઓટલા પર બેસીને નોંધ કરતી હતી. હું ત્યાં જ ઊભો હતો. અચાનક લુસીએ નોટબુકમાંથી નજર ઉઠાવતા પૂછ્યું, આપણે એ રીતે નર્મદા કિનારે થોડું ચાલી શકીએ? તારી પાસે પૂરતો સમય હોય તો? મેં લુસી પાસે બેસતા કહ્યું, પરિક્રમા 15-20 દિવસ કે મહિનામાં કરવાનું કામ નથી, પણ એથી વધુ સમય તો મારી પાસે નથી. લ્યુસી ડાયરી પોતાના પર્સમાં મૂકતા બોલી, પરિક્રમા નહીં તો થોડા દિવસોનો પગપાળા પ્રવાસ કરવો તો છે જ. તેનો વિચાર નિર્ણય સ્વરૂપે બહાર આવ્યો. અમે બંને ગણેશ શાસ્ત્રી પાસે ગયા. અમારો વિચાર જાણીને રાજી થતા કહે, અમરકંટક જઈને થોડે સુધી ઉતરીએ તો 7-1 દિવસનો પ્રવાસ થાય. મેં કોઈ નદીના ઉદગમ સ્થાનને જોયું નથી. લુસી ઉત્સાહથી બોલી, મને બહુ ગમશે. તો નિરાશ થઈશ, ગણેશ શાસ્ત્રીએ કહ્યું. હવે અમરકંટકમાં પણ આધુનિક વ્યવસાયિક વૃત્તિઓ પહોંચી ગઈ છે. ભલે, લુસીએ કહ્યું, મને વ્યવસાયિક હોવા તરફ અણગમો નથી. અને અમે નર્મદાના ઉદગમ તરફ નીકળવાની તૈયારી આદરી. જતા બસમાં અને વળતા થોડું ચાલીને આવવાની અમારી યોજના હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ ટાઈમ

આપણે આ જ વાતને આગળ વધારીશું, પરંતુ તમે ક્યાંય જતા નહીં. રેડિયો પાલનપુર સાથે જોડાયેલા રહો, અમારા દરેક શોને આવો જ પ્રેમ આપતા રહો. અમારા દરેક આરજે અલગ અલગ શો તમારી માટે લઈને આવતા હોય છે. તમારા રિવ્યૂ, તમારા ફીડબેક અમને 9592966888 પર વોટ્સએપ કરી શકો છો. અમારી સાથે જીમેલ થ્રુ જોડાઈ શકો છો, radiopalampur@gmail.com. સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, યુટ્યુબ પર અમારી સાથે જોડાઈ શકો છો રેડિયો પાલનપુર આઈડી સાથે. અથવા તમે જ્યાં છો ત્યાંથી અમને સાંભળવા માટે રેડિયો ગાર્ડન પર અમે ઉપલબ્ધ છીએ, અને સાથે સાથે એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે રેડિયો પાલનપુર નામથી. તો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં અને અમારી સાથે જોડાયેલા રહેશો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

और लो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजे एआर। आप सोनो दोस्त अने आप सोनो होस्ट रेडियो पालनपुर हमेशा पालनपुर ना समुदाय माटे गुजराती साहित्य नी केटलीक सुंदर मजानी पुस्तकों मा संग्रहायेली वातो माहिती जानकारी अने वार्ताओं ने संग कविताओं ने पण लईने आवे छे। आ बधामां रहेला जे उर्मीओ छे ते तमारा सुधी पहोंचाड़ी हकारात्मकतानो विस्तार करवानो गुलाल करवानो प्रयास करे छे। अने एवा ज एक प्रयास स्वरूपे આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ સૌમ્ય તેજસ્વીની પુસ્તક। ડોક્ટર ગિરીશ ઠાકર એટલે કે આપણા ગુરુ દ્વારા લિખિત આ પુસ્તક જેને ભારતીય ઇતિહાસ સંકલન સમિતિએ પ્રકાશિત કર્યું છે અને આ પુસ્તકમાં સોમનાથ અને તે આજુબાજુના વિસ્તારની કથાનો સુંદર રીતે સમાવેશ કરવામાં આવ્યો છે। કંઈક આ પુસ્તક થકી આપણે સોમનાથ અને એ ધરા ત્યાંના માનવીઓ ત્યાંની સંસ્કૃતિ અને તે સોમનાથ મંદિરની આજુબાજુ જે પણ વાતોનો આ વંટોળ છે એમાંની આપણા અસ્મિતાના એવા સીમા ચિહ્નો અને સ્તંભોને ઉજાગર કરશે તે આ પુસ્તકના વાચિકમને તમે સાંભળ્યા બાદ જ અનુભવી શકશો। તો ચાલો આપણે ડોક્ટર ગિરીશ ઠાકર લિખિત અને ઇતિહાસ સંકલન સમિતિના ગુજરાત પ્રાંત દ્વારા પ્રકાશિત આ એટલે કે સૌમ્ય તેજસ્વીની પુસ્તકને રેડિયો પાલનપુર પરથી આરજે એઆરના સ્વરમાં માણીશું। તમારા મનમાં જે સવાલ છે એનો જવાબ પણ તમને મળશે કે આ સૌમ્ય તેજસ્વીની કોણ છે। મહાદેવના સોમનાથના મંદિરમાં ચંદ્ર સોમની વાત તો સાંભળી છે પણ આ સૌમ્ય તેજસ્વીની કોણ તે વાત આપણે આ પુસ્તક થકી જાણવાના છીએ। તો શરૂઆત કરીશું આ પુસ્તકના પ્રાકથનથી, પરંતુ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

जो लगाए कोई झाड़ पड़ी जाए तो रमत रमत रमना।

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો શુભારંભ કરાવવા માટે ઈશ્વરની અસીમ કૃપાથી ડોક્ટર ગિરીશભાઈ ઠાકરને ગુજરાત સરકાર દ્વારા ઓએસડી એટલે કે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે કાર્યરત કરવામાં આવ્યા અને ભગવાન શ્રી સોમનાથના ચરણોમાં તેઓ પહોંચી ગયા. તેઓ લખે છે કે આ પહેલા મોરબીમાં મચ્છુર ડેમ તૂટવાથી ભયંકર વિનાશ સર્જાયો હતો. તેને અનુલક્ષીને ત્યાંના પીડિત નિવાસીઓને યથાશક્તિ સહાયભૂત થવા પાલનપુર કોલેજના વિદ્યાર્થીઓની ટીમ લઈને મોરબી પહોંચવાનું તેમનું થયું હતું અને ત્યાં સેવા કાર્ય કર્યા પછી વિદ્યાર્થીઓને જૂનાગઢ અને સોમનાથના દર્શન કરાવવાની ઈચ્છાથી જીવનમાં પ્રથમવાર સોમનાથ તેઓ પહોંચ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને આરજે એઆર ના સ્વરમાં. જે સમયે તેઓ ત્યાં પહોંચ્યા પ્રથમવાર સોમનાથમાં, ત્યારે આ દિવ્ય સ્થળમાં પ્રથમવાર ઢળતી સંધ્યાએ સૂર્યાસ્ત સમયે સમુદ્રમાં ડૂબકી મારતા સૂરજને નિહાળતા અને ભગવાનની આરતીના ઘંટારવને શ્રવણ પથમાં અનુભવતા દિવ્ય સૂર્ય આભાનું તેજોમય મંડળ સમુદ્રમાં પડતું જોઈ તેનું સ્વર્ણિમ પ્રતિબિંબ ભવ્ય શિવ મંદિર અને સાંધ્ય નિરાજનના એ દિવ્ય ભવ્ય અદભુત અનુભવ વખતે એમના મનમાં થયું કે આ સ્વર્ગ નહીં તો બીજું શું છે. પરમેશ્વરના અસ્તિત્વની સાક્ષાત પ્રતીતિનો અનુભવ જાણે થઈ ગયો. કેવું મોટું સદભાગ્ય ગણાય જો અહીં નિવાસ મળે તો. અને પછી તો કામના ભાર નીચે દિવસો માસો અને વર્ષો પસાર થતા ગયા. સોમનાથ લગભગ સ્મૃતિશેષ બનતું ગયું, પરંતુ પરમેશ્વરને તેમનો સંકલ્પ બરોબર યાદ હતો અને એટલે જ તેમને સમુદ્ર તટે શિવજી સમક્ષ રહેવાનો અવસર પણ મળી ગયો. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના નિમિત્તે અક્ષપાદ થઈને આ પરમ પવિત્ર ભૂમિના આંદોલનોને ઝીલતા ઝીલતા પ્રભાસની ભૂમિ પર ભ્રમણ કરવાનું અને ઇતિહાસને ઉકેલવાની સમજવાની તેમને તક પ્રાપ્ત થઈ. વાતને આગળ વધારીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

ભૂમિ પરમ પ્રાચીન છે. વેદોના ઉદ્ઘોષથી પણ પૂર્વે અહીંયા સંસ્કૃતિ વિકસી છે. આખો પ્રદેશ પછીથી તો લીલીના ઘેર, પરંતુ સ્કંદ પુરાણે નોંધ્યું છે તેમ આ પ્રભાસ પુષ્કળ પ્રકાશમાન પ્રદેશ હશે. પૂર્વે ઉષ્ણોદક સ્વામી અર્થાત તુલસી શ્યામમાં જ્યાં ઉષ્ણ જળનો કુંડ છે ત્યાંથી શરૂ કરીને ભદ્રાવતી એટલે કે આજની ભાદર નદી સુધી વિસ્તરેલ છે આ પ્રદેશ. અને આ તેજસ્વી પ્રદેશને પ્રભાસ કહે છે. એમાં પણ ભગવાન સોમનાથનો નિવાસ એટલે તે ઋગ્વેદ પ્રમાણે યત્ર ગંગા ચ યમુના ચ યત્ર પ્રાચી સરસ્વતી યત્ર સોમેશ્વરો દેવઃ તત્ર મામ મૃતમ કૃધી. જ્યાં ગંગા યમુના સરસ્વતી પ્રત્યક્ષ સંગમ છે, જ્યાં પ્રભુ સોમેશ્વરનો નિત્ય વાસ છે તે સોમનાથ ધામ. ગુરુ આ પછી પણ બહુ ઉત્તમ વાત લખે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4.

मेगाहर्ट्ज पर आरजे आरना स्वरमा डॉक्टर गिरीश ठाकर लिखित सौम्य तेजस्विनी पुस्तकना अंशोने। आपणे हिंदुओ कोई पण नदीने गंगा यमुना अने सरस्वती कहीए छीए एम हिरण कपिला अने सरस्वतीना प्रत्यक्ष संगम पर आजे आ भव्य मंदिर छे अने ते वेदोथी सुविदित छे। पौराणिक कथा प्रमाणे सूर्यनी 16 कळाओ हती तेनुं तेज आ प्रदेशने तेजस्वी बनावतुं रह्युं छे। परंतु अहींया बर्धांगिनी माटे एटले के સૂર્યની અર્ધાંગીની માટે તે દાહક હતું અને સૂરજે સ્વયં પોતાની 12 કળાઓને આ ક્ષેત્રમાં ફેંકી દીધી। આજનો સૂર્ય તો માત્ર 16માની 4 જ કળા ધરાવે છે। ચંદ્રવળી 27 નક્ષત્રરૂપી કન્યાઓનો સ્વામી પણ અહીં રોહિણી પ્રેમમાં વિશેષ પ્રેમથી બાકીની 26 કન્યાઓને પોતાના પિતા દક્ષ પ્રજાપતિની પાસે ફરિયાદ કરવામાં આવે ત્યારે દક્ષ ક્રુદ્ધ થયા અને ચંદ્રને ક્ષીણ થવાનો શ્રાપ મળ્યો ત્યારે આમ અહીં એ આવી અને તપ કરે છે, એટલે તો આ સોમનાથ કહેવાયા। વાતને આગળ માણીશું પરંતુ આ વિરામ બાદ। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

સોમનાથ, અને ત્યાં આ વાર્તા આવે છે ચંદ્રની. ચંદ્રને પોતાના શ્રાપના નિવારણ માટે અહીં, કારણ કે દિન પ્રતિદિન ક્ષીણ થવાનો શ્રાપ લાગ્યો છે, એટલે ત્રિવેણી સંગમ પર ભગવાન શંકરની અનન્ય આરાધના કરે છે. અને શિવજી ભોળાનાથ પ્રસન્ન થયા અને ક્ષીણ થઈને ફરી પૂર્વવત થવાના આશીર્વાદ આપ્યા. આમ ચંદ્ર 15 દિવસ પૂનમથી અમાવાસ્યા સુધી ક્ષીણ થતો ગયો અને અમાવાસ્યાથી પૂર્ણિમા સુધી શંકરની કૃપાથી પુનઃ પૂર્ણતા પ્રાપ્ત કરી શક્યો. આ પુરાણ કથાઓ આ સ્થાનની પ્રાચીનતા, પવિત્રતા અને દિવ્યતાની ધોતક તો છે જ. અહીં જ ભગવાન યાજ્ઞવલ્કે સૂર્ય આરાધના દ્વારા યજુર્વેદને પ્રાપ્ત કર્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJAR ના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશ ઠાકર. આ એ જ સ્થાન કે અહીં જ ન્યાય અને વિશેષિક દર્શનના પ્રણેતાઓ ગૌતમ અને કણાદે જ્ઞાન ઉપાસના કરી. આ જ ભૂમિ ભગવાન કૃષ્ણની અને યાદવોની લીલા ભૂમિ બની રહી. એટલું જ નહીં, સદેહે સ્વધામ જવા શ્રીકૃષ્ણએ આ ભૂમિને પસંદ કરી. પાંડવોને તારનાર અભિમન્યુની જન્મદાત્રી સુભદ્રાના હરણની ઘટનાનું આયોજન અહીં થયું. ગુરુ સાંદિપનીના પુત્રને પાછો લાવવાની પ્રતિજ્ઞાના વ્યાજે શ્રીકૃષ્ણે પંચજન્ય અહીંથી પ્રાપ્ત કર્યા. સમુદ્ર મંથનની જગત ઉદ્ધારક ઘટના પણ સંભવત અહીં જ સંપન્ન થઈ. તેથી સાગર રત્નાકર કહેવાયો. પરીક્ષિતને ડસવા માટે તક્ષક નાગ આ રસ્તેથી ગયો એમ પણ અહીં નિકટનો ધન્વંતરી આશ્રમ સૂચિત કરે છે. આવી અનેક પૌરાણિક ઘટનાઓને લક્ષમાં લઈએ તો ભગવાન શંકરાચાર્યની ગુફા, શ્રીમદ વલ્લભાચાર્યજીની ભાગવત કથા જ્યાં થઈ હતી ત્યાં મહાપ્રભુજીની બેઠક, નાથ સંપ્રદાયનો ગોરક્ષ સંપ્રદાય મઠ એટલે કે ગોરખ મઢી, જૈનોના 8માં તીર્થંકર સોમપ્રભુ, સુરેશ્વરજીનું દેરાસર, બુદ્ધ સંપ્રદાયના સાધુઓની ગુફાઓ, પરશુરામના આગમનને સૂચિત કરતું પરશુરામ મંદિર વગેરે સ્થળો આજે પણ અહીંયા વિદ્યમાન છે. વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ઇન્દોરના મહારાણી દેવી અહલ્યાબાઈએ તો સમગ્ર ભારતમાં અનેક જગ્યાએ શિવના ખંડિત દેવાલયોનો જીર્ણોદ્ધાર કરેલો, જેમાં સોમનાથના ખંડિત દેવાલયથી દુઃખી થઈને ભૂગર્ભમાં શિવલિંગ હોય તેવું શિવાલય બનાવ્યું, જે આજે પણ પૂજાય છે. ભગવાન સોમનાથના મંદિર પર થયેલા અનેક વખતના આક્રમણ તેમજ આક્રમણ પછી પૂર્વ કરતા પણ વધારે ભવ્યતાપૂર્વક પુનઃનિર્માણનો ઇતિહાસ આ ભૂમિને ચિરંતર ઉર્જાભૂમિ તરીકે ઓળખવા માટે પર્યાપ્ત છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં. સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. અહીંયા ભારતમાં પ્રવર્તમાન અનેક સંપ્રદાયો જેવા કે શાક્ત, શૈવ, વૈષ્ણવ, ગણપત્ય, જૈન, બુદ્ધ, નાથ વગેરે તમામ સંપ્રદાયોનું કેન્દ્ર સોમનાથમાં સદાકાળ ચિરંતન રહ્યું છે અને તેથી ચૈતન્ય શક્તિની સબળ અને ઉર્જાવાન અનુભૂતિ અહીં અવશ્ય થાય છે. અહીંયા આવ્યા પછી બહુ જ થોડા સમયમાં નિવાસ દરમિયાન યુનિવર્સિટીની સ્થાપનાનું કાર્ય એ ગુરુદ્વારા ચાલ્યું, પણ સાથે સાથે વ્યક્તિગત રીતે જે કંઈ બનતું હતું તે અમૂલ્ય હતું. ભાષામાં અભિવ્યક્ત કરવું અશક્ય છે, પરંતુ જે ઘણી બધી કથાઓ પુરાણોમાં, ઇતિહાસમાં કે લોકોક્તિમાં મને મળી તે પૈકી થોડી અહીં ભગવાન સોમનાથના પ્રસાદ રૂપે પ્રસ્તુત કરું છું, જેમાં મારું પોતાનું કશું જ નથી, સઘળું સોમનાથનું ગણીને વાંચવા નમ્ર વિનંતી તેવું આપણા આ પુસ્તકના લેખક ડોક્ટર ગિરીશ ઠાકર લખે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધાના જે અનેક પ્રશસ્ય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે તે ઉપરાંત યાત્રીઓને પ્રસાદ રૂપે જ્ઞાન વૃદ્ધિ અર્થે એક સામયિક પણ શરૂ કર્યું, સોમનાથ વર્તમાન, અને મને પણ એની સાથે જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ત્યારે પ્રથમ વિચાર એ આવ્યો કે તાત્વિક કે આધ્યાત્મિક વિચાર ગૌરવયુક્ત ગંભીર લેખો સાથે વાંચવાનું ગમે અને રસપૂર્વક કંઈક વાર્તા સ્વરૂપે પ્રાપ્ત કરાવી શકાય તો એ યોગ્ય બને છે. અને એ સિદ્ધાંત વિશે જ લેખક કહે છે કે આ પુસ્તક પણ લખવામાં આવ્યું છે. વાતને આગળ વધારીશું, પરંતુ અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

રસપૂર્વકની વાર્તાઓ અને એમાં પણ ઇતિહાસ અને ધાર્મિકતાના અંશો એ આ પુસ્તકના લેખક એટલે કે ડોક્ટર ગિરીશ ઠાકર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો જે હું આપને સંભળાવી રહ્યો છું તેમના લેખકની એક ખાસિયત પણ છે. આવો પુસ્તકના અંશોને આગળ વધુ માણીએ. આ વિચારે એટલે કે લેખક વાર્તા સાથે પુસ્તક લખશે તે વિચારે સોમનાથ વર્તમાનમાં પ્રભાસ ક્ષેત્રની વાર્તાઓનો અંશ લખવાનો પ્રારંભ થયો. તેમાં પણ કેટલીક અજાણી ઘટનાઓ કે ઘણા લોકો ન જાણતા હોય તેવી બાબતો જે તેમને ત્યાંના નિવાસ દરમિયાન મળી આવી હતી. તે પૈકીની કેટલીક વાર્તાઓને વાર્તાનું સ્વરૂપ આપીને સોમનાથ વર્તમાનમાં પ્રકાશિત કરવાનું શરૂ થયું. બધી જ વાર્તાઓમાં કંઈક ને કંઈક તત્વ છે અથવા ઐતિહાસિક મૂલ્ય છે. મોટાભાગની વાર્તાઓના સ્થળો હાલ સોમનાથમાં મોજૂદ છે. જેમ કે અહીંની એક વાર્તા એટલે કે પૃથ્વીની તર્જની શું દેરું, તે વેણેશ્વર મંદિર રૂપે વિદ્યમાન છે અને તર્જની એટલે ઠપકો આપવા માટે દર્શાવાતી પહેલી આગણી. આ ઘટના દ્વારા જાણે કે પૃથ્વી દુષ્કૃત કરનારને ડરાવે છે. વહેલી પરોઢનું સપનું ઐતિહાસિક ઘટના છે અને દૈત્ય સુદન મંદિર અને તેમાં પ્રસ્થાપિત ભગવાન દૈત્ય સુદનની પ્રતિમા અલૌકિક અને અદ્ભુત છે. બાજુમાં જ સૂર્યદેવની અખંડ પ્રતિમાના દર્શન કરવા જેવા છે અને બાજુમાં જ હાટકેશ્વર નાગરોના પ્રભાસ પાટણના વિકાસ માટેના યોગદાનને દર્શાવે છે. તેમાં રહેલો નંદી હંમેશા શિવના મંદિરમાં દેખાતા સાવધાન નંદીને બદલે નિશ્ચિંત મને માથું ઢાળીને બેઠો છે એ અદ્ભુત પણ છે અને જે તે સમયની માનસિકતાનું સૂચન પણ હોઈ શકે છે. રાવણેશ્વરનું નાનકડું ગુફા જેવું મંદિર મારા માટે એટલે કે લેખક માટે આશ્ચર્યનો વિષય હતો, પરંતુ રામકથાના અંશો ભારતના ખૂણે ખૂણે વેરાયેલા છે અને તે પૈકીનું એક નાનકડું છતાં રાવણની પણ અનન્ય શિવભક્તિનું પ્રતીક બનીને સ્થિર છે. સરસ્વતી વૈદિક કાળથી માત્ર મહાન નદી તરીકે ઓળખાતી નથી, વેદોએ તેને વાક્તમા, દેવીતમા અને નદીતમા તરીકે ઓળખાવી છે. ગંગા યમુના સિંધુ કરતા પણ ઘણી વિશાળ અને અનેક ઋષિઓના આશ્રમમાંથી અલંકૃત થઈ અને આ મહાસરિતા છેક હિમાલયથી સમુદ્ર પર્વથી અહીંયા વહેતી હશે એ ઘટનાને પુરાણોએ પોતાની રીતે વર્ણવી છે. વાતને આગળ વધારીશું પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ભલે આજે અખંડ સરસ્વતીનો પ્રવાહ જોવા મળતો નથી, પરંતુ પુરાણોની વાતો માત્ર મિથક તો નથી જ. પુરાણોની શૈલી કોઈ પણ ઐતિહાસિક ઘટના કે વિચારને પ્રતીક તરીકે વર્ણવે છે અને આપણે તેને મિથક ગણી એમાંના સત્યને સ્વીકારવા અચકાઈએ છીએ. સરસ્વતીનો પ્રવાહ ક્યારે વહેતો હતો, ક્યારે ભૂમિગત, એમ સોમનાથ સુધી અખંડ હતો, હવે આજે આ બાબત સ્વીકારવામાં આવે છે. વડવાનળને માથા ઉપર રાખીને ભગવતી સરસ્વતી અહીં સુધી પહોંચ્યા એવી વાર્તા ઇતિહાસ, ભૂગોળ અને ભારતીય સંસ્કૃતિને સાંકળી લે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. માતા સરસ્વતીની પ્રતિમા કે જેના મસ્તક પર વડવાનલ ભરેલો ગળો છે, તેવી ભારતમાં એક પ્રતિમા આજના અહલ્યબાઈના મંદિરમાં શિવલિંગની બાજુમાં છે. આ પુસ્તકના મુખપૃષ્ઠ પર તેને મુદ્રિત પણ કરેલ છે. દેવી સરસ્વતીને અસુરે અટકાવી હતી અને ઘડો હાથમાં લેતા એ સ્વયં બળી ગયેલો. આજે પણ આ ભૂમિ કાળા પથ્થરોથી ભરપૂર વિદ્યમાન છે. તેને અક્ષત અને અગ્નિક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની વાસ્તવિકતા આ રીતે જાણી શકાય છે. પુરાણોએ રૂપક તરીકે તેને ઉદ્ધત કરી છે. પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક ગોસ્વામી વલ્લભાચાર્યજીની ભારતભરમાં 84 બેઠકો પૈકીની એક, જે હિરણના કાંઠા ઉપર આજે વિદ્યમાન છે, તે હરિહરના પ્રતીક બનીને યોગેશ્વર અને યોગેશ્વરના અદ્વૈતને પ્રગટ કરે છે. ઐતિહાસિક રીતે વિશ્વભરના વ્યાપારનું કેન્દ્ર અહીં હોય અને એ વાતે વેરાવળ બંદરનું નામ વેલા કુલ સૂચિત કરે છે અને સોમનાથમાં થયેલ ઉત્ખનનએ એ સિદ્ધ પણ કરીને બતાવ્યું છે. મહાભારત કાળથી પ્રભાસનો સોમનાથનો વૈભવ આકર્ષે તેવો છે. એના પરિણામે અનેક વાર સોમનાથ પર આક્રમણો થયા છે અને સોમનાથ પોતાના ખંડેરોમાંથી ફરી પહેલા કરતા પણ વધુ વૈભવ સાથે પુનઃ પ્રતિષ્ઠિત થયું છે. તમે સાંભળી રહ્યા છો આ પુસ્તકના અંશો, જે તમને, મને, સૌને મન સુધી પહોંચશે. તો એની આગળની વાત માણવા માટે મારી સાથે જોડાયેલા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

ચેતી શક્તિના આ પ્રભાવને અનુભવી શકાય, વર્ણવી ન શકાય. નાની નાની વાર્તાઓ, લોકાક્તિઓ તેમજ કથાઓમાં જે જોવા મળે તે ચોક્કસ અહીંયા મળે. અહીં આ નાનકડી પુસ્તિકામાં એવી અનેક પૈકીની થોડીક વાર્તાઓ ગુરુએ પોતાની શૈલીમાં પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. અને આ વાર્તાઓ થકી આપણને સૌને ઇતિહાસ સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો છે. તેમણે વાચકના હાથમાં આ પુસ્તક થકી ઇતિહાસને પોતાનો ગણવાનો એક નવો અભિગમ રજૂ કર્યો છે. આ ઘણા નાનકડા છતાં રોચક કામમાં તેમને પ્રોત્સાહિત કરનાર અનેક સ્વજનોના તે આભારી થયા છે. સોમનાથ વર્તમાન એ એમના હાથમાં આ લેખ મૂકવા માટે એટલે કે આ સામયિકે તેમને સતત પ્રયોજ્યા છે. શ્રી પી કે લહેરી અને સોમનાથ ટ્રસ્ટના અનેક અધિકારીઓએ તેમને હંમેશા સન્માન સાથે સહયોગ આપ્યો છે. સન્મિત્ર મણિભાઈ પ્રજાપતિ, જે કડી સર્વ વિદ્યાલય ગાંધીનગરના, તેમણે વારંવાર તેમના મનની અંદર લિપિબદ્ધ કરવા માટે પ્રેરણા આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે. તેમના સંતાનો આશીષ, અનિકેત અને મૌનસે તેમજ તેમની ત્રણેય પુત્ર વધુએ એમના જીવનના 81 વર્ષ પૂર્ણ થયાના ચંદ્ર દર્શનની ઉજવણી સમયે આ લઘુ પુસ્તિકાને પ્રસ્તુત અને પ્રકાશિત કર્યા બાદ તેને લોકો સમક્ષ મૂકવાનો વિચાર પણ રજૂ કર્યો. ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ શ્રી હસમુખભાઈ જોશી, અંબાદાન, રોહડિયા વગેરે મિત્રોનો પણ ગુરુ હૃદયપૂર્વક આભાર માને છે. ત્વદીય વસ્તુ હે દેવ તુભ્યમેવ સમર્પયતે. તેમણે સ્વર્ગીય કોકિલાબેન ગિરીશભાઈ ઠાકરની પુણ્યતિથિ એટલે કે 13 માર્ચ 2025 દિવસે આ પુસ્તકને આપણા સૌ માટે રજૂ કર્યું છે. તો મિત્રો, હવે આ પ્રાકથન ગુરુજીના અવાજમાં જાણે માણ્યું હોય તેવું લાગે તે માટે મેં તેમના થકી સંબોધનો સ્વીકારીને તમારી સમક્ષ રજૂ કર્યું છે. પણ હવે પછીની વાતમાં એટલે કે આ વિરામ બાદ આપણે સૌમ્ય તેજસ્વીના પ્રથમ પ્રકરણને માણીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો શ્રોતા મિત્રો, હવે આ યાજ્ઞવલ્ક પ્રકરણ એકની વાર્તા સોમનાથનો જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે ગુરુએ લખેલું આ પુસ્તક જેનું નામ છે સૌમ્ય તેજસ્વીની, તેની સુંદર મજાની ઐતિહાસિક ઘટનાઓની વાર્તાઓને હું કહી રહ્યો છું રેડિયો પાલનપુર પરથી વાચિકમ સ્વરૂપે. આપ સૌએ તેના પ્રતિભાવ અમને મોકલી આપવાના છે અને વાર્તાના અંશોને આવતા એપિસોડમાં માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને તમારા પ્રતિભાવ અમને મોકલી આપો 9512-66-88 પર. આ અમારો વોટ્સએપ નંબર છે. આ સાથે ફેસબુક, એક્સ અને ઇન્સ્ટાગ્રામની કે યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં જઈ તમે તમારા સંદેશાઓ પણ અમને મોકલી શકો. અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન્સ સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. તો તમારા પ્રતિભાવ અમને મોકલી આપો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 95 12 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

94 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હલે સુરેશ, હું આ ભળા સે બેઠો બેઠો.
1: આવો આવો કાકા, હું રેડિયો પાલનપુર સાંભળું છું.
0: રેડિયો પાલનપુર? રેડિયો પાલનપુર માં વળી શું આવે ભાઈ?
1: હા, રેડિયો પાલનપુર. રેડિયો પાલનપુર માં ખૂબ ગજબની માહિતી આવે છે. એમાં આપણી કૃષિને લગતી માહિતી, નવી નવી સરકારી યોજનાઓની માહિતી, કાર્યક્રમો, અવનવી રસપ્રદ વાર્તાઓ, અને વળી કાકા તમારા જમાનાના ગીતો તો ખરા જ.
0: અરે વાહ સુરેશ, અલે પણ મને એ તો સંભળાય જો થાય છે આ બધું કેવી રીતે સંભળાય છે એ તો મને કહે તું યાર.
1: અરે કાકા આવો, હું તમને મોબાઈલમાં બધું જ શીખવી દઈશ, કઈ રીતે સાંભળવું તે. અને હા, તમે પણ સાંભળતા રહો અને બીજાને પણ સાંભળાવતા રહો. રેડિયો પાલનપુર,
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9592966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 9.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વાર્તાઓ વિશે એક સર્વે થયો છે. એ સર્વેની અંદર 200 અલગ અલગ વસ્તુઓ ખરીદવામાં આવી કે જે 100 રૂપિયાની અંદરની વસ્તુ હતી. 200 લેખકોને બોલાવવામાં આવ્યા ને એમણે એવું કીધું કે આ વસ્તુઓ વિશે તમે વાર્તા લખો. એક એક લેખકને એક એક ઓબ્જેક્ટ આપવામાં આવ્યો ને કીધું કે તમે આના વિશે વાર્તા લખો. આ દરેક ઓબ્જેક્ટની ઉપર એક વાર્તા લખાઈને ટોટલ 200 વાર્તા બની. હવે આ ઓબ્જેક્ટ્સને એકવાર ફરીથી માર્કેટમાં મૂકવામાં આવ્યા. સેમ ઓબ્જેક્ટ કે જે 100 રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા એની વાર્તા પ્રમાણે 5,000, 10,000, 15,000, 20,000 લાખોની અંદર વેચાયા. આ કેવી રીતે શક્ય બને છે? હું તમને એક નાનકડી ગણતરી આપું. સામાન્ય ચશ્મા ખરીદવા જઈએ તો કેટલાના મળે? 500, 1,000, 2,000, 5,000. દુનિયામાં 2,89,00,000 રૂપિયાના ચશ્મા છે. આ 2,89,00,000 રૂપિયાના ચશ્મા એ માણસના છે કે જેની પાસે ભારતની આઝાદીનો ઇતિહાસ અને એના રાષ્ટ્રપિતા બનવાનું નામ છે. કારણ કે એ માણસે એની સાથે જોડાયેલી વાર્તા જીવતા જીવતા આ ચશ્મા પહેરેલા, એટલે આ ચશ્માની કિંમત આ છે. કોઈ ગિટાર ખરીદવા જાઓ એ 10,000 રૂપિયાનું મળશે. દુનિયામાં એવું ગિટાર છે કે જે 11,20,00,000 રૂપિયાનું છે. એટલા માટે કારણ કે આ એ વ્યક્તિનું ગિટાર છે કે જેણે રોક એન્ડ રોલના ઇતિહાસમાં મોળિયું નાખ્યું. એનું નામ હતું એલ્વિસ પ્રેસલી. એક સફેદ ડ્રેસ કોઈ છોકરી ખરીદવા જાય તો 500 રૂપિયાનો, 250 રૂપિયાનો, 5,000 રૂપિયાનો, 10,000 રૂપિયાનો પણ મળે. દુનિયાનો સૌથી મોંઘો સફેદ ડ્રેસ 40,80,00,000 રૂપિયાનો છે. કારણ કે એની પાછળ મેરલિન મનરોએ 7 કલાક ઉભા રહીને પોતાનું ફ્રોક ઉડવા દીધું હતું એ વાર્તા અને એ સિચ્યુએશન. કોઈ પણ ઘટના જ્યારે વાર્તા બનીને કોઈ પણ ઓબ્જેક્ટ જોડે જોડાય છે ત્યારે એની કિંમત વધી જાય છે. હવે જે વાર્તા અમે વાંચવા જઈએ છે એ રામનારાયણ વિશ્વનાથ પાઠક દ્વિરેફની વાર્તા છે. વાર્તાનું નામ છે જક્ષણી.

0: કરતી હતી. ત્યાં એમના પગ સંભળાયા. હું એમના પગ બરાબર વર્તું છું. ક્યારે ગમગીન હોય, ક્યારે ઉત્સાહમાં હોય, ક્યારે વિચાર કરતા ટેલતા હોય. આજે એમના પગ ઉત્સાહથી ઉપડ્યા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને મને કે
1: કેમ આ શું આદર્યું છે?
0: વાતું કરું છું, બપોરની ટ્રેનમાં જાઉં છું.
1: પણ ક્યાં અને શા માટે જાય છે?
0: મારા અક્ષર સુધારવા ને તમારો અભ્યાસ વધારવા. એક વખત હું એમને લાંબે વખતે મળી. મારા મનમાં એમ કે શું શું કહેશે, ત્યારે ધીરે રહીને કે
1: જુદા રહેવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓના અક્ષરો સુધરે છે, કારણ કે સ્ત્રીઓ એ દરમિયાન જ કાગળો લખે છે, એ સિવાય એમને લખવાનો મહાવરો થતો જ નથી.
0: અને હું એમની ભેગી હોઉં ને ત્યારે તો લગભગ હંમેશ મારી ફરિયાદ જ કરે.
1: આ તારે લીધે જ મારો અભ્યાસ આગળ નથી ચાલી શકતો. અને તું જાય છે પણ મારા ખાવા કરવાનો કઈ વિચાર કર્યો? આ મોતી શું કરશે?
0: મોતી અમારી કૂતરી હતી, મોતી જેવી સફેદ સુંદર સુહાણી. મેં કહ્યું હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું, પણ કામ નહીં કરનારને મળી રહે છે. માણસને નથી મળતું, પણ કૂતરા કીડીઓ મંકોડા માછલા એમને મળી રહે છે. તો મને તમારી કોઈની ચિંતા થતી નથી.
1: અરે ભલે જવાની ના નથી, પણ ક્યાં જવું છે?
0: છૂપી પોલીસોને ગુના પકડ્યાની વાર્તાઓ લખો છો ત્યારે એટલું તમારી મેળે જ શોધી લેજો. કદાચ એમના આવ્યા પહેલા મારે નીકળી જવું પડે એમ માનીને મેં ચિઠ્ઠી લખીને એમના જોવામાં આવે એવી રીતે એમની અધૂરી લખેલી વાર્તા ઉપર દબાવીને મૂકી.
1: અરે ભાઈ હવે તો બોલ, ક્યાં જાય છે?
0: આગ્રાની ટિકિટ લઈ આપો.
1: કેમ કમલાને ઠીક નથી?
0: કઈ ગંભીર નથી, પણ ઓપરેશન કરાવવું પડશે એવો તાર છે. હવે જનાના અસ્પતાલ એટલે ઓઝાથી તો કમળાને મળી પણ નહીં શકાય, એટલે હું આટલા દિવસ કમળા સાથે રહીશ.
1: ઓઝા દંપતી અમારા સ્નેહી હતા. જગતમાં પત્ની વિના સધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે. એટલી બધી વિચિત્ર છે કે એને માટે શબ્દ પણ નથી ચડતો. સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિત ભર્તુકા, મરી ગયો હોય તો વિધવા. કુમારિકા એ સુખ સૌભાગ્ય શૃંગારનું આલંબન, સૌભાગ્યવતી વાત્સલ્યનું, પ્રોષિત ભર્તૃકા વિયોગના શૃંગારનું, અને વિધવા કરું. પણ પુરુષ પરણ્યો ન હોય તો વાંઢો. પરણ્યા પછી વળી પછી શું? પરણેલો કે ધણી, અને સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો એનું નામ જ નહીં. રાંડા પછી વિધુર, બિચારો કોઈ પણ રસનું આલંબન નહીં. વાંઢો એટલે જગત બહારનો. પરણ્યા પછી જો સ્ત્રી તરફ આસક્ત હોય તો પોમલો, અને એમ ન હોય તો લાગણી વિનાનો, નિર્દય અને સદાને માટે સ્ત્રીનું સૌંદર્ય અને સ્વાતંત્ર્ય હરી લેનારો. ધણી એટલે જ મૂર્ખ, વિધુર એટલે ફાંફા મારનાર, બીજી વાર પરણવાનો ઉમેદવાર. સ્ત્રી મળે તો પાછો ધણી, ને ન મળે તો વાંઢો. અને સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો શું? કઈ એક દિવસનું છે? કોને ઘેર જવાય? અથવા તો એમ કહેશે કે
0: અમારે એ થોડા દિવસ ગમે ત્યાં કાઢી નાખશે.
1: પણ કોઈ દિલસોજી ધરાવે નહીં. દિલગીર દેખાવા જઈએ પણ કોઈ દિલગીરીનું કારણ જ સ્વીકારે નહીં.
0: અરે પણ સ્ત્રી ન હોય તો શું થઈ ગયું? શું તમને ખાવા નથી મળતું, પહેરવા નથી મળતું, પૈસા નથી મળતા? શું નિરાધાર થઈ ગયા? પણ તમને શી ખોટ છે? ઉલટું વિધુર એટલે થોડા વખત માટે ધૂરા ધોંસરી નીકળી ગઈ. મને લાગે છે કે પુરુષને ધોંસરી ઉપાડવાની એટલી ટેવ પડી ગઈ છે કે ધોંસરી વિના એને અડવું લાગવા માંડે છે.
1: સાચું કહું, સ્ત્રી જાય છે ને એથી જાજુ કઈ થતું નથી, હૃદયને ખાલી ચડે છે, હૃદય ચાલતું નથી.

0: એને જરા જરા કાંટા વાગે છે અને આપણાથી ન ચલાય તો લોકો હસે છે. સ્ત્રીનું પુરુષ ઉપર કેટલું પ્રભુત્વ છે. બધા સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો કરે છે પણ મને લાગે છે કે પુરુષ સ્વાતંત્ર્યનો પ્રશ્ન વધારે વિકટ બનતો જાય છે. પુરુષ પ્રોષિત પત્નીક હોય ત્યારે તેણે શું કરવું ને શું ન કરવું, નાહવું નહીં, પાણી ગરમ કર્યા વિના ચલાવી લેવું, ચા ન પીવી, ખરાબ કરીને પીવી, બહાર ખાવું, ઘેર ખાવું, હજામત ન કરવી, વાળ ન ઓળવા, ઓફિસમાં વખતસર ન જવું, રાતે દીવો ન કરવો, ખુરશીમાં ઊંઘવું, રાતે જાગી દિવસે ઊંઘવું, શું કરવું ને શું ન કરવું. ખરેખર આ જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી. અંતે મને ભૂખ લાગી. ભૂખ એ સારી વસ્તુ છે, કઈ ન સૂજે ને ત્યારે એ સૂજે છે. મેં કપડાં પહેર્યા, ઉઠ્યો અને કમાડ વાસવા ગયો ત્યાં પૂંછડું હલાવતી મોતી પાસે આવી. એ પણ અત્યાર સુધી ગમગીન થઈને બેઠી હતી. મેં તેને થાબડીને ખુરશી ઉપર બેસાડી કમાડ વાસી. પહેલા આવા પ્રસંગે એક વિશીની ઓળખાણ કરી હતી ત્યાં ગયો. આજે જરા મોડું થયું હતું પણ વિશી હજી ચાલતી હતી. મહારાજ નવો આવેલો હતો પણ જાણે ઘણા વર્ષથી મને ઓળખતો હોય એમ કહેવા લાગ્યો.
1: ઓહો હો હો હો સાહેબ, ઘણા દિવસે આવ્યા. આવા દુબળા કેમ પડી ગયા? અહીં જમતા હતા ત્યારે તો શરીરે સારા હતા.
0: હું તેની પ્રગલ્ભતાથી ખુશ થયો. મને જાણે વિચાર કરવા માટે, રમવા માટે એક નવું રમકડું મળી ગયું. મહારાજ, એટલે જ હવે તમારે ત્યાં જમવા આવવાનું છે. પીરસો.
1: ભલે ભલે, હમણાં પીરસો.
0: જે દી નવરો દીનાનાથ તે દી મહારાજ નીકળ્યો છે. એનો વર્ણ ધોળો હતો, બટાટાને બાફીને છાલ કાઢી નાખે એવો ધોળો, અને એની ઉપર કાળા રાતા પીળા તલની ઝીણી છાંટ હતી. એના લથડ બથડ અંગો જાણે ધસી ન પડે એટલા માટે કાચું સુવર્ણ બટાટાની ગાંસડીમાં બાંધે એમ કાળી ઝીણી પોતળીથી બંધ બાંધી બાંધેલા હતા. પેટ મોટું હતું પણ આ બંધથી તેના બે ભાગ પડી જતા હતા અને ઉપલા ભાગ ઉપર કાળું જનોઈ પરસેવાથી ચોંટી ગયું હતું. ઉભો રહે ત્યારે વચ્ચેથી પગ જરા વધારે પહોળા ગોળાકાર રહેતા અને પગલું લાંક વિનાના ઊંટ જેવું પડતું. મોમાં જાણે નીચલા જડબામાં એક નહીં પણ દાંતની બે હારો જેવું, અથવા જાણે જડબામાં દાઢો જ હોય ને એવું જણાતું. અને બ્રહ્મા એને ઘડીને એટલા ખુશ થઈ ગયા હશે કે માટી કાચી હશે ત્યારે જ એને કપાળે બરડે થાબડ્યો હશે. એટલે કપાળ તરફ માથું ઢળતું અને વાસો એવો બહાર નીકળેલો હતો. હવે મહારાજ પીરસતા હતા એટલામાં મેં મારી સાથે જમવા બેઠેલા ભાઈ રેવાશંકરનું ઓળખાણ તાજું કરી લીધું. એ મહારાજનો ઉપયોગ બરાબર સમજતા હતા. મહારાજે પીરસી લીધું એટલે રેવાશંકર કહે,
2: તમે ગમે તે કહો પણ મહારાજનો સ્વભાવ બહુ સારો.
1: હવે જવા દેવું.
0: મહારાજ પીરસી રહ્યા હતા પણ પાછા રસોડામાં ગયા અને ઘીની વાડકી લઈને આવે અને કઈ પણ જરૂર વિના મને બે ચમચા અને રેવાશંકરને બે ચમચા ઘી પીરસી. અને પછી અમારી બેયની સામે પગ પર પગ ચડાવી બેસીને પગના તળિયા પર ડોલતા ડોલતા હાથ ફેરવતા ફેરવતા બોલવા લાગ્યા.
1: સાહેબ, અમારો તો જીવ મોટો,
0: એમ
1: અમે તરવાડી કોઈ દી લોભ ના કરીએ. આ શેઠ છે ને શેઠ,
0: હા,
1: અને આ પંડ્યા,
0: હા,
1: એમનો જીવ જરી જેટલો. અમારી જ્ઞાતમાં પાસેર તાંબાનું નામ પાડીને અડધા ભાર ઓછા લોટાનું લાડું કર્યું તું બોલો. અમે તો લોટો સાચવી રાખ્યો છે અને ભલે ને અહીંયા નોકર હોઈએ પણ જ્ઞાતમાં સૌ સરખા.
0: સાચું,
1: હું તો શેઠ હોય તોય નજર ચુકાવી ઘી પીરસી જ દઉં. બહુ કે તો આ તારી નોકરી જા નથી કરતા. અરે બ્રાહ્મણ ના દીકરા છે, હાથમાં જોડી લઈને માંગી ખાતા કે ઓછી શરમ લાગવાની હતી? હે, શું કહો છો?
2: સાચી વાત છે.
0: મહારાજને વાતના ટેકાની જરૂર જણાય તેથી ગમે તે પ્રશ્ન આપણે પણ પૂછી નાખ્યો. મહારાજ, આ પંડ્યા તમારી નાતના છે?
1: હા, અમારી નાતમાં ખરા પણ હવે કા કરાય. એ તો કન્યા કોઈ નહોતું આપતું તે મેં આપીને મોટા કર્યા. મારી ભાણેજનો આ સગ્ય હાથે ચાંદો કર્યો છે બોલો.
0: વાહ વાહ વાહ.
1: પણ મારા લગ્ન માટે અમને બે વેણે કોઈને કહ્યા નથી.
0: મેં રેવાશંકર સામું જોઈને કહ્યું, બિચારા મહારાજ પરણ્યા વિનાના છે ત્યારે એમને જક્ષણીની વાત કહું?
2: હા હા, એમને તો ઘેરી જ પડે ને.
1: અરે અરે, કોણ કોણ કોણ આ જક્ષણી? કોણ?
0: મારે ઘેર એક જક્ષણી છે.
1: હે,
0: સાક્ષાત મહામાયા જોઈ લો.
1: ઓહો,
0: અરે રાતે અંધારા

0: માં જુઓ ને તો બે આંખો દીવા જેવી જગારા મારે અને જે માનતા માનીએ ને એ ફળે એવા છે.
1: ત્યારે શું કહું છું, મને એક વાર દર્શન કરવા લઈ જાઓ.
0: અરે અરે અરે, આ શું બોલ્યા, એ તો કોઈને મળતા જ નથી.
1: કેમ?
0: બસ દિવસ આખો ઘરમાં બેસી રહે ને ધ્યાન તર્યા કરે.
1: પણ કેમ?
0: અરે એમ, લોકોને મળવા દે તો પછી લોકો એમની માનતા માની માનીને એમને જંપવા ના દે ને. અને સાંભળો, આપણા લોકો માગે એ કેવું અક્કલ વિનાનું માગે, હે? નસીબમાં ના હોય એવું માગે. હવે એક બાઈના નસીબમાં છોકરો જ નહીં અને માગ્યો, ત્યાં થોડો છોકરો આપે. બોલો, હું બોલતો હતો એ દરમિયાન મહારાજના મુખ ઉપર હર્ષ, ચિંતા, ઉદ્વેગ વગેરેની રેખાઓ આવી આવીને ઉડી જતી હતી. છેલ્લું વાક્ય સાંભળી મહારાજનો જીવ કઈ હેઠો બેઠો ને બોલ્યા,
1: અરે પણ મારા નસીબમાં તો કન્યા છે, મારું સગપણ તો ભટને ત્યાં થઈ ગયું છે. પણ શું છે, કન્યા જરા નાની છે પણ રૂપાળી બહુ છે હો, અને નાની છે પણ હું અત્યારથી બધું સમજે છે. હું જાઉં તો કેસે મારા સારું શું લાવ્યા, અને પાણી મંગાવું ને તો ધમ ધમ કરતી લાટ કાઢીને ચાલે. બોલો,
0: આ છેલ્લા વાક્યો બોલતા મહારાજનો હૃદયનો રસ મુખમાં આવતો હતો અને દર ક્ષણે તેના શિખરો ઉડવાની ભીતિ રહેતી હતી. મેં શાક માંગ્યું તો મહારાજ ઝપાટા બંધ ઉઠીને શાક લઈ આવ્યા, મને અને રેવાશંકરને બંનેને પીરસી. શાક અને ઘી મહારાજની પ્રસન્નતાના ખાસ ચિહ્નો છે. મહારાજ, ત્યારે તો તમારે જક્ષણી માતાનું કઈ કામ નથી. મહારાજ ઊંડા વિચારમાં પડી ગયા અને બોલ્યા,
1: તે તમે વૈદુ જાણો છો?
0: ના,
1: હું મહેતા ડેપ્યુટી સાહેબ ને ત્યાં નોકર હતો. એ નવી બાયડી પરણ્યા હતા ને એની બાયડી નાખતા નહોતું આવડતું તો મને રાખેલો. મારા ઉપર ભાઈ પૂરેપૂરો ભરોસો.
0: નાની બૈરીના ધણીને નોકરની પસંદગીમાં જે દીર્ઘ દ્રષ્ટિ અને ઝીણવટ રાખવી પડે છે એને માટે આજના ડેપ્યુટી તરફ મને ઘણું માન થયું.
1: તે બૈરી નાની તો વૈદને પૂછીને એમણે એમની બૈરીને ટોપરું ખવડાવ્યું.
0: હા,
1: તે બૈરી તો હે મોટી આવી થઈ ગઈ.
0: મહારાજે ડાબા હાથનો પંજો પોતાને ડાબે ખભે અંગૂઠાને આધારે ટેક્યો.
1: ને સાહેબ, હું એક વાર સાંભળું તો ભૂલું નહીં, મેં ટોપરું ખવડાવવા માંડ્યું છે પણ હજી ઊંચી નથી થઈ. એટલે આમ કાઠું કર્યું છે પણ હજી નીચે નીચી જ લાગે.
0: ત્યારે મહારાજ, તમારે બીજી બાયડી જોઈએ છે?
1: ના ના ના ના ના ના ના, બીજી આવી ના મળે. આ તો જક્ષણી માતાને કહીને મોટી થાય એમ કરો ને, અને મારે ઘેર બેરી સુખી થાય. તમે જુઓ કશું કામ છે
0: ના,
1: રાંધું હું, એને દાળ ચોખા બી લેવા પડે અને હું રસોઈયો ખરો પણ 12 વાગે છૂટતો. ગામમાં નીકળું તો કોઈ મને રસોઈયો ના જાણે. હજામત તો હેર કટિંગમાં જ કરાવવાની. 8 આના લેતો 8 આના
0: બરાબર,
1: ને માથામાં તેલ, અત્તર, પોમેટમ, ને મહિનામાં 1-2 વાર નાટક સિનેમા તો ખરા જ ખરા. બૈરી જરાય દુખી ના થાય.
0: મહારાજે ધણી તરીકેની સર્વ લાયકાત ગણાવી છેવટે કહ્યું,
1: તો હવે તો મને જક્ષણી માતાને દર્શન કરવા લઈ જાઓ.
0: ના ના ના ના ના, એમ નહી, એ જો હું ન હોઉં ને તમે જાઓ ને તો કૂતરી થઈને વળગે.
1: હે?
0: હા, એક કામ કરો, તમે છે ને એમના માટે રોજ ખાવાનું મોકલતા જાઓ. મહારાજ ખુશ થઈ ગયા. હું જમી રહ્યો. મહારાજે તરત જ ભાણું તૈયાર કરીને મને ખબર આપી.
1: લ્યો આ ભાણું જક્ષણી માતા માટે.
0: અરે પણ એ રાત્રે તો જમતા નથી.
1: ઓહો,
0: હું સવારે છોકરો મોકલીશ એટલે પહેલા એની સાથે મોકલજો.
1: ભલે ભલે ભલે.
0: અને સાંભળો, ફક્ત 4 રોટલી જ, હા, ભાત દાળ શાક નહીં, ઘી પણ જરાક જ, અને હું પૈસા આપી દઈશ.
1: અરે હોતું હશે કે?
0: અરે એ મફતનું ખાતા નથી એટલે, પણ વખતસર કરવું. મહારાજ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને બીજા દિવસથી મોતીનું કામ ચાલ્યું.
2: હું પાછી આવી, ધાર્યા કરતા 1 દિવસ વહેલી નીકળી શકી. ઘર ઉગાડ્યું. સ્ત્રી પુરુષના સમાન હક હોવાથી ઘરની કોચીઓ અમારી બંને પાસે હતી. ઘરમાં ગઈ, મોતી પૂછડી હલાવતી હલાવતી સામે આવી, પણ આખા ઘરમાં માત્ર એ જ બરાબર હતી. બાકી જ્યાં જોઉં ત્યાં ધૂળ, ખુરશીઓ સિવાયની બધી વસ્તુઓ, ચોપડીઓ, બધું એમનું એમ પડેલું. ટેબલ ઉપર પણ ધૂળ અને કાગ દાબણિયાની નીચે મેં ચિઠ્ઠી મૂકેલી પેલી, એ પણ એમ એમ જ પડેલી. આ પુરુષો તો ભગવાને કેવા ઘડ્યા છે. મેં બધું વાળીને સાફ કર્યું, ટેબલ પર જઈ કાચમાં જોયું, રસ્તાનો થાક અને આ ધૂળ. મનમાં થયું, લાવ માથે નાઈ લ. હજી તો માથું છોડ્યું ત્યાં કમાડ ખખડ્યું. મને થયું કે કદાચ એ આવ્યા હશે.

0: એટલે સાલના છેડો ગળા ફરતો લઈ એમને એમ જઈને કમાડ ઉઘાડ્યું ને, એ આ કોણ? એ ઘણો જ કદરૂપો માણસ, કાળો કોટ પહેરેલો, તાજા વાળ કપાવી હજામત કરાવેલો, વાળમાં ખૂબ તેલ ને પોમેડ, ઉપર તેલ થી રીઢી થઈ ગયેલી કોર વાળી કાળી ફેલ્ટ ની ટોપી, પાતળી પાતળી ચીપી ચીપી ને પાટલી વાળેલી મિલ ની ધોતલી, હાથમાં દાંતણ, અને આવીને મને પગે પડવા માંડ્યો.
1: અરે ક્ષમા કરો જક્ષણી માતા, તમારા સેવક ઉપર મેર કરો.
0: અલે આ પણ હું કેદાદા ની જક્ષણી? હે, હું જક્ષણી નથી,
1: હંમેશા નીકળતો, પણ ઘર બહાર થી બંધ જ હોય, આજ જ તાળું નથી, એટલે દર્શન કરવા આવ્યો છું. માતા, મારા મનના મનોરથ એક વાર પાર પાડો, તમે કેશો એ માનતા માનીશ બસ.
0: અલે ભાઈ, હું ચક્ષણી નથી, તને કોઈએ ભરમાવ્યો છે કહીને મેં કમાડ બંધ કરવા માંડ્યું તો એ અંદર આવવા માંડ્યું. એ
1: માતાજી, આજ દિવસ સુધી તમને ખાવાનું મોકલ્યું એ સામું તો જુઓ.
0: વળી તું ખાવાનું મોકલના કોણ? તું જાય છે કે તને એક ઢોકળું લગાવું અંદરથી, અને ત્યાં જ અંદરથી મોતી ગુરી મેં લગાવ્યું જ હોત, પણ તેની દીન મુદ્રા જોઈને પાછું વળ્યું, તે પાછો મોક્યો.
1: માતાજી, મારા નસીબમાં બૈરી છે, માં નવી નથી જોઈતી, બસ એ ઝટ મોટી થાય એટલું તો કરો.
0: હવે મારા ગુસ્સાનો પાર ન રહ્યો, મેં હાથમાં ઢોકળું લીધું, હરામખોર કહીને મારવા જ જતી હતી ત્યાં.
2: અરે ચંડી, કોપ ન કરો
0: કહીને મને એમણે અટકાવી, પેલાને આંગળીની નિશાનીથી રવાના કરી એ અંદર બેઠા, ને પાછા ફરીથી મને કહે છે,
2: ચંડી પ્રસન્ન થાઓ, પ્રસન્ન

0: एक मिनिट की वार्ता। रोहित भाई और सेजल बेन बन्ने जना पोताना बाळको ने लईने खरीदी करवा माटे गया। एना दीकराए कीधु पप्पा आ शर्ट बहु सरस छे लई लो। रोहित भाई कीधु केटला नो छे? एटले बाळक कहे छे 1800 रूपया। रोहित भाई के लई ले लई ले दीकरा। त्यां दीकरीए पूछ्यू पप्पा मारू फ्रॉक बहु सरस छे आ लई लो। पप्पाए पूछ्यू केटला नो छे? એણે કીધું 2000 રૂપિયા। પપ્પા કે હા દીકરા લઈ લે। ત્યાં સેજલબેને રોહિતભાઈને કીધું આ શર્ટ કેટલાનું છે? સેજલબેન કે 500 રૂપિયા। રોહિતભાઈ કે રવા દે મારી પાસે ઘણા છે। જે ઘરની અંદર 5 રોટલા હોય ને 6 ખાવાવાળા હોય તો જે કહે ને કે આજે મને ભૂખ નથી એ માં, અને તમે બહાર ખરીદી કરવા જાઓ અને જે કહે કે ના ના મારી પાસે બધું છે મારે જરૂર નથી એ પિતા। વાર્તા તપ, લેખક મોહમ્મદ માકડ। મોહમ્મદ માકડનું આ શતાબ્દી વર્ષ પણ છે અને એમની વાર્તા તમારા માટે વાંચવા જઈ રહ્યા છે।
1: પ્રતાપગઢની સીમમાં ભરવાડ અને કોળી વચ્ચે ધીંગાણું થયું અને 2 ભરવાડની લાશો ઢળી ગઈ। ત્યારે દિવાળીને ગયે હજી 5-7 દિવસ થયા હતા। મૂસાતુસી ઘણા વખતથી ચાલતી હતી પણ બંને પક્ષો આમ ઓચિંતા જ સામસામાં આવી જશે અને આમ ફટાફટી થઈ જશે એમ કોઈએ માન્યું નહોતું। ગામમાં સમાચાર આવ્યા ત્યારે માણસોને આંચકો લાગી ગયો। શું કહો છો?
2: પણ એથી એ મોટો આંચકો તો મારા મારીનો કેસ ચાલ્યો અને મોહનને જન્મટીપની સજા પડી ત્યારે ઘણાને લાગ્યો। મોહન જુવાન જોત હતો અને એની બહુ લાખું હજી હમણાં જ આણું વાળીને આવી હતી અને ધીંગાણામાં મોહન કઈ એકલો નહોતો, 7 ભરવાડ અને 8 કોળી હતા। પણ કોર્ટમાં બધા જ નિર્દોષ છૂટી ગયા હતા, ફક્ત 2 જણાને સજા પડી હતી, રવલાને 5 વર્ષની અને મોહનને જન્મટીપની। પ્રતાપગઢ ગામમાં રવલાને 5 વર્ષની સજા પડી એમાં કોઈને નવાઈ નહોતી લાગી, પણ મોહનને જન્મટીપ કઈ રીતે પડી એ માણસોને સમજાતું નહોતું। એ તો ઓળિયો ઘોળિયો જાણે એના એકલા ઉપર જ આવી ગયો
1: અને એ ઠીક, પણ હવે આમ તો હવે વાત પૂરી થઈ ગઈ હતી પણ પ્રતાપગઢમાં કોળીની વસ્તી વધારે હતી અને એમને મન તો હવે જ વાત શરૂ થતી હતી। લાખોનું શું? ઊંચી પાતળી નકોર લાકડામાંથી કંડારીને ઘડી હોય ને એવી મરોડદાર લાખોનું શું? મોહનો જન્મટી ભોગવીને પાછું હવે ત્યાં સુધી લાખું?
2: ના રે ના, માણસ માથું ધૂણાતા, જન્મટી ભોગવીને મોહનો પાછો આવે ત્યાં સુધી એ તો ભગવાનનું નામ લ્યો।

0: Pa ne kuoli ni natma natra ni kya na vajč. A ne ima I lakhu noj kaj vaak na gađi šakaj. Lakhu sajč kaali yati, par kachakada jivi yati. A ne hajiv na chorvi yati. A ne mohar na kutum ma pachvali gađi ma sivai biju koi na tu. Ile lakhu no marak to mokro to. Pratap gađna maana so, maachla upar baglo taapi ne bese ne. એમ લાખો ની વાત ઉપર ટાંકી ને બેઠા હતા. લાખો આજ જાય કે કાલ જાય, આજ જાય કે કાલ જાય,
1: પણ જાય તો ક્યાં જાય, કોને જાય? અવનવી અટકળો ગામમાં થઈ. લાખો નો માર્ગ સાચે જ મોકળો હતો. ઘરમાં એક ઘરડી સાસુ હતી. એને રોકી રાખે, દખલ કરે, ના જાતમાં મુશ્કેલી ઉભી કરે એવું કોઈ નહોતું. પિયરમાં પણ એક ભાઈ હતો. સાવ સીધી પાટી હતી, પણ લાખો જાણે મોકળા માર્ગે જવા જ નહોતી માંગતી. સેજ ઊંધી ખોપડી ની હતી. છ મહિના, આઠ મહિના, એક પૂરું વર્ષ વીતી ગયું એટલે માણસોને ખાતરી થઈ કે લાખો સાચે થોડી ઊંધી ખોપડી ની છે.
0: લાખો ને એના ધણી ઉપર ખૂબ ઊંધી માયા. મોહનને જન્મથી પડી ત્યારે થોડા દિવસ પછી ઘરમાં ને કામમાં જીવ પરોવી દીધો. વહેલી સવારે ઉઠતી ને આખો દિવસ પંડ પછાડીને કામ કર્યા કરતી. ઘરડી સાસુ એ જોયા કરતી. એના દીકરાની વહુ ભલી હતી, હેતાળ હતી, કાંતિ હતી, પણ એ જુવાન હતી. વહેલી કે મોડી આ ઘરમાંથી જવાની. એ ગમે એટલું હેત રાખે, ગમે એટલું કામ કરે, પણ પરિણામ દીવા જેવું ચોખ્ખું હતું. હા, ઘરમાં હવે વોડકીને બાંધી રાખે એવો કોઈ ખીલો નહોતો એટલે લાખો ઉપર માયા રાખવી નકામી હતી.
1: પણ લાખો ને એની ઘરડી સાસુ સાથે અપાર માયા હતી. ઉનાળામાં લાખો એના ભાઈને પોતાને જમીન ખેડવા બોલાવ્યો. એનો ભાઈ કાનજી સમજદાર હતો. બેનનું મન જાણવા એને વાત છેડી.
2: તું આ જમીનની નકામી ટંટળ રાખે છે. બાપાએ પૂછાયું કે હવે તું ક્યારે આવીશ?
0: લાખો ભાઈના પ્રશ્નનો મર્મ સમજતી હતી, છતાં કંઈ ન સમજતી હોય એ રીતે બોલી.
1: ડોશી બાપડા પૂરું ભારતા હિંમતભાઈ
2: એમ નહીં,
0: કાનજી બોલ્યો અને બાકીનું મૌનથી સમજાયું. લાખો એના જવાબમાં ભાઈ સામે ફક્ત નજર માંડીને જોયું અને બોલ્યા વિના જાણે જવાબે આપી દીધો. ચોમાસામાં જમીન વાવવા માટે કાનજી ફરી વાર આવ્યો. ફરી એને વાત કાઢી.
2: તારી ભાભી બહુ યાદ કરે છે.
1: મારે આવું છે, પણ ડોશી બાપડા પૂરું ભારતા નથી. એમને એકલા મૂકીને આવું તો.
2: એ તો બાપાને કીધું કે લાખો ને ડોશી ની બહુ વળગણ છે. ડોશી જીવે છે ત્યાં લગી તો
1: એવું નથી.
2: તું આ ઘર ને આ જમીન ને તું હું કામ બધ ભરીને પડી છું? અને આ પછેડી જેટલી જમીનમાં પાકશે
1: મારે ક્યાં કળસી કુટુંબ છે ભાઈ.
0: અને ભાઈ ને ખોટું ન લાગે એવી રીતે ટપોર પણ એને કરી લીધી.
1: ભાઈ, આ તમને બે ગામ વચ્ચે આટા ફેરામાં બહુ હેરાન ગતિ જ નથી થતી.
2: એવી વાત શું કરે છે લાંડી?
0: કાનજી ગળગળો થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ કે એની બહેન કઈક જુદી રીતે જ વિચારતી હતી. લાખો ને માં નહોતી. એનો બાપ સુખો મોટી ઉંમરનો હતો. લાખો ઉપર એને બહુ હેત. એકવાર એને આવીને લાખો સાથે બે વાત કરી જોઈ.
3: લાખો, આમ ને આમ તો બેટા.
0: પણ લાખો કોણ જાણે આમ ને આમ જ જીવવા માંગતી હતી. લાખોની સાસુને પણ દિન રાત એ જ પ્રશ્ન મૂંઝવતો હતો. આ જુવાન ન છોડવી વહુ આમ ને આમ કઈ સમજાતું નહોતું. લાખો એના પિયર જતી નહોતી. કાનજી અવારનવાર અહીં આવતો હતો. ક્યારેક એનો બાપ પણ આવતો. અને ડોશી મનમાં સતત ડર્યા કરતી. નક્કી નક્કી કઈ વેતરણ ચાલતી લાગે છે. એક વાત તો એને સામેથી આગ્રહ કરીને સુખાને કહ્યું પણ ખરું. લાખો ની તેડી સાવ. પણ સુખાએ જવાબ દીધો,
3: લાખો નો જીવ તમારી હાળે મરી ગયો છે. તમને મૂકીને આવવાની ના પાડે છે.
0: ડોશીને બહુ નવાઈ લાગી. આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. મનમાં ઊંડે ઊંડે થયું, આમ બને નહીં, ક્યારે કોઈ કાળે બને નહીં. પણ એમ જ બનતું. લાખો ઘર છોડીને જતી નહોતી. બે વર્ષ વીતી ગયા, ત્રણ પૂરા થયા, અને એક દિવસ ડોશી બીમાર પડી અને લાખો પાસે બહુ ચાકરી કરાવ્યા વિના જ ગુજરી ગઈ. લાખો હેબત ખાઈ ગઈ. હવે
1: એક વંટોળ ઉભો થયો. લાખો આંખો બંધ કરીને બે પગ વચ્ચે માથું છુપાવીને જાણે બેસી ગઈ.

0: થોડા દિવસ ઘૂમરીઓ લીધી અને પછી હળવે હળવે બધું દુખાઈ ગયું. લાખો ફરીથી જીવવા લાગી. ભાઈ સાથે થોડી રકઝક કરીને, થોડું રોઈને એના બાપ સુખાને પોતાની સાથે રહેવા લઈ આવી. પ્રતાપગઢમાં માણસોને વાતની ખબર પડી એટલે એકબીજાને કહેવા માંડ્યા.
1: માળી આ તો ભક્તાની થઈ ગઈ લાગે.
2: લાખો ભક્તાની તો નહોતી, પણ 3 વર્ષમાં એના ચહેરા ઉપરથી તોફાન જ જાણે નીકળી ગયું હતું. શરીર સુકાવા લાગ્યું હતું, જુવાની હતી પણ એમાં ઉછાળો નહોતો. નદીની સેર આછી પાતળી વહેતી હતી અને એના ઉપરથી સુખા ભટ દિવસો પસાર થતા હતા. આજ સુધી સાસુ ઉપર જિંદગી ટીકવીને જીવતી હતી. હવે એના બાપ ઉપર વળગણ લગાડી જીવન જીવવા માટે એને ખેતી શોધી કાઢી હતી. બાપનો ટેકો એને શોધી કાઢ્યો. હવે જિંદગીને વળગણી ઉપર લટકાવી શકતી હતી. ધીમું ધીમું જીવાતું જતું હતું, પણ જીવતા રહી શકાતું હતું. ક્યારેક એને થતું, ઘરડા બાપની ચાકરી કરવાનો મોકો મળ્યો એ સારું થયું ને.
0: જિંદગીથી સંતોષ નહોતો પણ બહુ અબળખાય નહોતી અને આશા ઊંડે ઊંડે સળગતી હતી. લાલમ લાલ સોનેરી જો.
2: પ્રતાપગઢમાં
0: કેટલા વર્ષ? 3 તો વીતી પણ ગયા.
2: પ્રતાપગઢમાં બીજો એક ભારે બનાવ બની ગયો. આખું પ્રતાપગઢ 2 ઘડી હાલક ડોલક થઈ ગયું. ચગુ મગાનો નાનો મોટરસાયકલ ઉપર ગોરૈયા જતો હતો. રાતનો વખત હતો. માણસો કહેતા કે લાંબી મુસાફરી હોય ને ત્યારે નાનકો બરાબર પીને મોટરસાયકલ ફેંકે છે. ગમે તે બન્યું, નાનુએ પીધો હોય કે કેરિયરના ડ્રાઈવરે પીધો હોય, પણ કંઈક ગરબડ થઈ ગઈ. મોટરસાયકલ જયપુરના એક પબ્લિક કેરિયર સાથે અથડાઈ અને નાનુની ખોપરી ફાટી ગઈ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95129688 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95129688 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર

તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 96 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમ વી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સમાં.
1: નમસ્તે શ્રોતા મિત્રો, હમણાં જ નીટની બહુ મહત્વની પરીક્ષા ગઈ. 22-23 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી અને આપ સૌને ખબર છે કે આ પેપર લીક થઈ ગયું અને પરીક્ષા ફરી લેવાની પરિસ્થિતિ ઊભી થઈ. એની વાત હું જાજી કરવાની નથી. એના સંદર્ભમાં ભવેનભાઈ કચ્છીએ 6-2 બુધવારની સતદલ પૂર્તિમાં આને લગતું આ પરીક્ષાઓના પહેલા એટલે બહુ જ યોગ્ય ટાઈમે લેખ લખ્યો છે. એ આપ સૌને ખાસ કરીને 11-12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓને, શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઈને માટે આ દિશાસૂચક આંગળી ચીંધનારો છે. આવો, હેડિંગ અને સબ હેડિંગ: સપનાના વાવેતરની સિઝન. ₹58,000 કરોડનો ભારતનો કોચિંગ ઉદ્યોગ. ટોચની એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવાનો કઠિન પડકાર. રાજસ્થાનમાં આવેલું અનોખું શહેર કોટા કોચિંગ કેપિટલ તરીકે ઓળખાય છે. દેશની ટોચની 10 IIT કે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો 25 લાખમાંથી ટોચના 1.5% મેરિટ લિસ્ટમાં આવવું પડે. મેઇન હેડિંગ અને આ 2 સબ હેડિંગ સાથે ખૂબ જ સરસ સૂચક શરૂઆત ભવેનભાઈએ કરી છે. સૌજન્ય ભવેન કચ્છી. ભલે અગાઉના વર્ષોની તુલનામાં અવનવી કારકિર્દીઓના દ્વાર ખુલ્યા હોય પણ ભારતમાં તે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડશે કે વાલીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું લક્ષ્ય મેડિકલ કે એન્જિનિયરિંગના ઉત્કૃષ્ટ અભ્યાસ માટે દેશની ટોચની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવાનું છે, જ્યાં ફીનું ધોરણ પણ સરકારી રાહે ઓછું હોય. આવી મેડિકલ કે એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી મેળવ્યા પછી વિદ્યાર્થીની લાઈફ ઉદાહરણીય બની જતી હોય છે. મહત્વની પરીક્ષા 12મા ધોરણ પછી આ રીતે ઉત્કૃષ્ટ કે ભારતની ટોચના રેન્કની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે JEE જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ અને મેડિકલ કોલેજ ડેન્ટલ પણ માં અભ્યાસ કરવા માટે 12મા ધોરણ પછી નીટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પ્રવેશ માટે નિર્ણાયક મનાય છે. એન્જિનિયરિંગમાં 2 GE એક્ઝામ હોય છે. 1 GE મેઇન કે જેના મેરિટ લિસ્ટને આધારે સામાન્ય રીતે દેશની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી NIT કોલેજો અને કેન્દ્ર સરકારના ફંડથી ચાલતી એન્જિનિયરિંગ કોલેજોનો સમાવેશ થાય છે. આ મેઇન એક્ઝામના ટોપર્સની ઈચ્છા સ્વાભાવિક રીતે દેશની IIT કોલેજોમાં પ્રવેશ લેવાનો હોય છે. તેઓએ જી એડવાન્સ પરીક્ષામાં ઉચ્ચ રેન્ક મેળવવાના રહે છે. રાજસ્થાનમાં આવેલા કોટામાં દેશભરમાંથી સરેરાશ 1.5 લાખ વિદ્યાર્થીઓ કોચિંગ માટે જી એડવાન્સના ટોપર લિસ્ટમાં સ્થાન પામવાના સ્વપ્ન સાથે આવતા હોય છે, જ્યારે નીટ માટે 1.5 લાખ વિદ્યાર્થીઓ કોટાને શિક્ષણ સંપાદન માટેની કર્મભૂમિ બનાવે છે. કોચિંગ કેપિટલ 1980ના દાયકામાં થોડાક

શિક્ષકો દ્વારા શરૂ થયેલું ટ્યુશન મોડેલ આજે કરોડો રૂપિયાના ઉદ્યોગમાં બદલાઈ ગયું છે. આજે કોટાને ભારતની કોચિંગ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. જરા વિચારો, દેશના કોઈ શહેરની વસ્તી જેટલા વિદ્યાર્થીઓ જ કોચિંગ માટે હોય તો તેઓ માટેના શિક્ષકો, રહેવા માટેના ઘર, હોસ્ટેલ, કેન્ટીન, ધાબા, રેસ્ટોરન્ટ, પેઇંગ ગેસ્ટ સગવડ, મેસ, બુક સ્ટોર, સ્ટેશનરી દુકાનો, ઝેરોક્સ સેન્ટર્સ, બેંક, રિયલ એસ્ટેટની દુનિયા અને તેમાં સામેલ સ્ટાફ, વેપારી વર્ગ બધું જ ઉમેરીએ તો કદાચ વિશ્વની એકમાત્ર આવી કોચિંગ નગરી હશે. સંપૂર્ણ શૈક્ષણિક ઇકોસિસ્ટમ પણ કહી શકાય. શિક્ષણનું પ્રતિબિંબ ભલે ભારતમાં નવી શિક્ષણ નીતિનું આગમન થયું હોય, ગૂગલ જેવી વિશ્વની ટોચની કંપની કહેતી હોય કે તેઓ હવે ડિગ્રીને નજરમાં રાખીને કોઈને જોબ નથી આપવાના, અમે વિદ્યાર્થીનું જે તે વિષયમાં ઊંડાણપૂર્વકના જ્ઞાનને મહત્વ આપીશું, આમ છતાં ભારતમાં રેન્ક રેસની શિક્ષણ પ્રથા નાબૂદ નથી થઈ શકી તે હકીકત છે. તેમાં પણ હવે તો વિશ્વની ટોચની યુનિવર્સિટી જોડે જોડાઈને ઓનલાઈન શિક્ષણ પણ પ્રાપ્ય છે. અધૂરામાં પૂરું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણી જોબ છીનવી લેવાની છે, છતાં તે પડકારને નજરઅંદાજ કરીને હજુ જૂની માનસિકતા સાથે શિક્ષણ જગત ચાલે છે. કોચિંગ એટલે ઉદ્યોગ. ભારતમાં હાલ રૂપિયા 58,000 કરોડનો કોચિંગ ઉદ્યોગ છે. જી હા, કોચિંગ હવે શિક્ષણ નહીં પણ ઉદ્યોગ જેટલું કદ ધરાવે છે. ભારતમાં આ પ્રકારના માર્ગલક્ષી શિક્ષણની બધી ઘટવાની જગ્યાએ હજુ વધુ વિરાટ સ્વરૂપ ધારણ કરવાની છે. 2031માં કોચિંગ ઉદ્યોગની વર્થ રૂપિયા 1.45 લાખ કરોડ સુધી થઈ જશે તેમ મનાય છે. આ વૃદ્ધિ માત્ર સંખ્યામાં નથી, તે માતા પિતાની ચિંતાઓ, વિદ્યાર્થીઓના સપનાઓ અને સમાજના સક્સેસ નેરેટિવનું પરિણામ છે. જીએસટી આવકમાં પણ આ ઉદ્યોગની વૃદ્ધિ દેખાઈ રહી છે. માત્ર 4 વર્ષમાં રૂપિયા 2,240 કરોડથી રૂપિયા 5,517 કરોડ સુધીનો ઉછાળો નોંધાયો છે. વાલી પર જંગી બોજ. ઉટાની વાત કરીએ તો આઈઆઈટી જી માટે 2 વર્ષનો કોર્સ સામાન્ય રીતે રૂપિયા 8 થી 12 લાખ સુધી હોય છે, પરંતુ જ્યારે હોસ્ટેલ, મેસ, સ્ટડી મટીરિયલ, ટેસ્ટ સિરીઝ અને અન્ય ખર્ચ ઉમેરાય છે ત્યારે કુલ ખર્ચ રૂપિયા 15 થી 25 લાખ સુધી પહોંચી જાય છે. કોટાના કોચિંગ થકી વાર્ષિક આવક જ રૂપિયા 7,000 કરોડ જેટલી છે. આવું જ નીટ પરીક્ષા માટેનું ગણિત છે. ઘણા માતા પિતા માટે આ ખર્ચ સહન કરવો સહેલો નથી. લોકો જમીન વેચે છે, લોન લે છે, સોનાના દાગીના ગીરવે મૂકે છે. અહીં પ્રશ્ન ઊભો થાય છે, શું આ રોકાણ હંમેશા સફળતામાં ફેરવાય છે? કઠોર હકીકત. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ જી મેઇન અને જી એડવાન્સ આપે છે, પરંતુ આઈઆઈટીમાં બેઠકોની સંખ્યા ખૂબ મર્યાદિત છે. દેશમાં 23 આઈઆઈટી કોલેજો છે, જેની કુલ બેઠકો અંદાજે 17,000 છે. બીજી રીતે જોઈએ તો એનઆઈટી અને આઈઆઈટી સહિત મળીને આશરે 40,000 થી 45,000 બેઠકો દેશમાં છે. આની સામે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષમાં તક મળતી 2 પરીક્ષામાં કુલ 23 લાખ હોય છે, તેમાંથી 1.5 લાખ વિદ્યાર્થીઓ જ જી એડવાન્સ માટે ક્વોલિફાય થાય છે. આ વિદ્યાર્થીઓ જ આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાના રેસ માટે હકદાર છે. તેમાં પણ આ વિદ્યાર્થીઓનું સ્વપ્ન દેશની ટોચની 10 આઈઆઈટીમાંથી કોઈ એકમાં અને તે પણ પસંદગીના વિષયમાં પ્રવેશ મેળવવાનું હોય છે. 10 ટોચની આઈઆઈટી કોલેજોની બેઠકો તો 12,000 માંડ હોય છે. આનો અર્થ એ થયો કે આવી ટોપ 10 આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા 1.5 લાખ ચુનંદા વિદ્યાર્થીઓમાંથી 1% આવવું પડે. સ્પર્ધા એટલી તીવ્ર છે કે 99% મેળવનાર વિદ્યાર્થીઓ પણ ઘણી વખત ટોપ આઈઆઈટીમાં પ્રવેશ મળતો નથી. ઘણી વખત તેને ગમતી બ્રાન્ચમાં પ્રવેશ ન મળે તો આ હદની મહેનત અને સફળતા જતી કરી વધુ એક આગામી વર્ષની પરીક્ષા આપવાનો નિર્ણય લેતા હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની 28,000 બેઠકો માટે તો 25 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. અહીં પણ 1% વિદ્યાર્થીઓને જ તક મળે છે. એનો અર્થ એમ થયો કે કોટા સહિતના ભારતના રૂપિયા 56,000 કે 58,000 કરોડના કોચિંગ ઉદ્યોગનો હિસ્સો બનવાથી દેશની ટોચની 45,000 એનઆઈટી અને આઈઆઈટી તથા અન્ય ટોચની સંસ્થામાં બેઠકો ભરવા માટે દર વર્ષે 25 લાખ વિદ્યાર્થીઓ કોચિંગ લે છે અને પરીક્ષા આપે છે, જેમાંથી 1% વિદ્યાર્થીઓ ટોચની 23 આઈઆઈટી અને 31 એનઆઈટી કોલેજોની કુલ અંદાજે 45,000 બેઠકો

પ્રવેશ મેળવી શકે છે. જી મેઇનમાં 100% મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી 12-15 વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના કોટા સ્થિત સંસ્થાઓમાંથી આવે છે. 98-100% મેળવનારામાંથી 65% વિદ્યાર્થીઓ પણ કોટામાં કોચિંગ લઈ ચૂક્યા હોય છે. આ જ કારણે દેશમાં કોટા માટે ક્રેઝ છે, એક યજ્ઞ છે. પણ વાલીઓએ એટલું પહેલેથી સમજી લેવાનું છે અને તે સ્વીકારીને જ કોટા કે મોઘા મોઘા કોચિંગમાં તેમના સંતાનને મૂકવાના છે કે આ માત્ર સમગ્ર ભારતના એન્જિનિયરિંગની

0: જી એડવાન્સ માટે કે નીટના ટોપ નીટમાં ટોપર્સમાં ક્વોલિફાય થવા 1-2% નથી આવી શકાતું તેને નિષ્ફળતા મનાય છે. નીટમાં તીવ્ર સ્પર્ધા. એન્જિનિયરિંગ દર વર્ષે સરેરાશ 22 લાખ વિદ્યાર્થીઓ દેશની ટોચની મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા આપે છે. તેમાં પણ આઈઆઈટી પ્રવેશ જેવી જ હરીફાઈ છે. ટોચની 10 મેડિકલ કોલેજોમાં તો 1582 બેઠકો માંડ છે. અન્ય 10 કોલેજો ઉમેરો તો માંડ 535 પરમો છે. હા, બધી મેડિકલ અને ડેન્ટલ કોલેજોની બેઠકો નીટના આધારે જ ભરાતી હોય. સરકારી અને ખાનગી મળીને 2.5 લાખ બેઠકો છે, પણ તેમાંથી 1.5 ઉપરાંતની ખાનગી મેડિકલ કોલેજ છે, જે માટે 75 લાખથી 1 કરોડના કુલ પેકેજની તૈયારી રાખવી પડતી હોય તેવી ઘણી મેડિકલ કોલેજોની બેઠક ભરાતી નથી. તેથી શૂન્ય નીટ માર્ક સાથે પણ જેઓ મોંઘી ફી આપવા માંગતા હોય તેઓને પ્રવેશ મળે છે. આ બહુ જ અગત્યનું વાક્ય છે. આમ જે વિદ્યાર્થીઓને દેશની ટોચની મેડિકલ કોલેજમાંથી કોઈ એક અથવા ઓછી ફી સાથે સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવો છે તેઓએ 25 લાખ નીટના પરીક્ષાર્થીમાંથી 1% ટોપર્સમાં તો આવવું જ પડે છે. ભારતના કોઈ પણ રાજ્યમાં અભ્યાસ કરવા જવાની તો તૈયારી રાખવી જ પડે. અને છેલ્લે સપનાની દુનિયા. એકંદર એમ કહી શકાય કે કોચિંગ ઉદ્યોગ સપનાઓ વેચે છે. અહીં સફળતા અને નિષ્ફળતા વચ્ચેની લાઈન ખૂબ પાતળી છે. લાખો વિદ્યાર્થીઓ સપના લઈને આવે છે, થોડા સફળ થાય છે, બાકીના અનુભવ લઈને પાછા ફરે છે. સુંદર વાક્યથી ભવેનભાઈએ એમની આ ટોક પૂરી કરી છે. એક ઉલ્લેખ કરવો જરૂરી છે આના વચ્ચે. ઓપરેશન સિંદૂરનું 1 વર્ષ પૂરું થયું. અજય હિન્દુસ્તાનના એ 88 કલાક જ્યારે આપણા પ્રહારથી પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું હતું. આપણે ઐતિહાસિક ઘટના હતી. આપણી જે બ્રાન્ચીસ છે સૈનિકોની દરેક જુદી જુદી, એને આપણે ગૌરવથી જોઈ શકીએ અને એને જરૂર યાદ કરવી પડે. એટલે આની થોડીક વાત કરી અને મારી આ ટોક પૂરી કરીશ. તમને કોટા ફેક્ટરીની વાત વિચાર કરતા કરી મૂકશે એવું મને ચોક્કસ લાગે છે. થોડાક તબક્કાઓમાં આપણે ઓપરેશન સિંધુની વાત કરી બહુ ઝડપથી. 6-7 મે રાત્રે 1:05 થી 1:27 કલાક શું થયું? ભારતીય વાયુસેનાએ 23 મિનિટમાં પીઓકે તરફ પાકની અંદર 9 આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા હતા. 100 આતંકી માર્યા ગયા હતા. સાંજે પાકે મિસાઇલ લાગી હતી. 15 શેર નિશાન પર હતા, પરંતુ આપણી એર ડિફેન્સ સિસ્ટમે વળતો પ્રહાર કર્યો હતો. ત્યાર પછી 8 મે મોડી રાતે 2 થી 4 કલાક, પછી 9 મે રાત્રે 10:30 થી 1:55 વાગે, અને 10 મે બપોરે 3:35 થી 5:33 શું થયું? પાક ગભરાયું. તેમના ડીજીએમઓએ ભારતીય સમકક્ષને ફોન કરીને યુદ્ધ રોકવા માટેની આજીજી કરી. સાંજે 5:33 કલાકે વિદેશી સચિવ વિક્રમ મિસરીએ તેની પુષ્ટિ કરી. તેમણે તેમાં કોઈ ત્રીજા દેશની મદદ.
1: શેફ પાલમપુરી દ્વારા લખેલા કવિતા છે. ઘણા એવા કે જે યુગને પલટાવી ગયા, છે ઘણા એવા કે યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા. દુર્દશા જેવું હતું કિંતુ સમજ નહોતી મને. દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા. હું વિતેલા દિવસો પર એક નજર કરતો હતો. યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયા. મેં લખેલો લઈ ગયા પોતે લખેલો દઈ ગયા. છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા. સૈફ આ તાજી કબર પર નામ તો મારું જ છે. પણ ઉતાવળમાં લોકો કોને દફનાવી ગયા. છે ઘણા એવા કે જે યુગને પલટાવી ગયા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર કવિતાઓની મહેફિલ. હું છું આરજે અંજલી. મસ્ત રહો, વ્યસ્ત રહો, ની સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પ્રીતની એક પક્ષી રમત થઈ ગઈ, પ્રીતની એક પક્ષી રમત થઈ ગઈ, કેવી નાદાની સંજોગવત થઈ ગઈ, હાર કે જીત જેવું કશું ના રહ્યું, જિંદગી એક અમસ્તી શરત થઈ ગઈ, નામું આવ્યું તમારું કે કિસ્સો ખતમ, નામું આવ્યું તમારું કે કિસ્સો ખતમ, લાગણીઓ બધી એક મત થઈ ગઈ, મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો, મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો, એમની જો કદી હા તરત થઈ ગઈ, જિંદગીએ હસીને કહ્યું મોતને, જિંદગીએ હસીને કહ્યું મોતને, આપણી વચ્ચે કેવી રમત થઈ ગઈ, સ્વપ્ન નહોતું છતાં જઈને ભેટી પડ્યા, સ્વપ્ન નહોતું છતાં જઈને ભેટી પડ્યા, સૈફથી ભૂલ કેવી સખત થઈ ગઈ, પ્રીતની એક પક્ષી રમત થઈ ગઈ. શેફ પાલમપુરી દ્વારા લખેલા કવિતા, તમે સાંભળી રહ્યા છો કવિતાની મહેફિલ. હું છું આરજે અંજલી. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલમપુર

શૂન્ય પાલનપુરી દ્વારા લખેલા ગઝલ. આરામ છે દ્વારને, આરામ છે ઉંબરને પણ આરામ છે. વિરહની પીડા ટળી તો ઘરને પણ આરામ છે. દોરવા પડશે નહીં આલેખ તડપણના હવે, દોરવા પડશે નહીં આલેખ તડપણના હવે. આંખ બીડાઈ છતાં બિસ્તરને પણ આરામ છે. એક બિસ્મિલની શહીદી ચેન સ્થાપી ગઈ જગે, એક બિસ્મિલની શહીદી ચેન સ્થાપી ગઈ જગે. શાંત છે જલ્લાદને ખંજરને પણ આરામ છે. વિંધશે ક્યાંથી હવે એની નિશાસા રાતના, વિંધશે ક્યાંથી હવે એની નિશાસા રાતના. તારલા ડૂબી જતા નિયંબરને પણ આરામ છે. ના કોઈ મોજાની ધાંધલ, ના હલેસાની ખલેલ, ના કોઈ મોજાની ધાંધલ, ના હલેસાની ખલેલ. નાવ ડૂબી તો હવે સાગરને પણ આરામ છે. શૂન્ય પહેલા નિત હતી અણધડ પ્રહારોની ફિકર, શૂન્ય પહેલા નિત હતી અણધડ પ્રહારોની ફિકર. દેવ થઈને તો હવે પથ્થરને પણ આરામ છે. દ્વારને આરામ છે, ઉંબરને પણ આરામ છે. શૂન્ય પાલનપુરી દ્વારા લખેલ અને તમે સાંભળી રહ્યા છો કવિતાઓની મહેફિલ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

કોરોના વિશે લખેલ મુસાફિર પાલનપુરે, ચેતો કે એક મેઘ થી મળવાનું છે જ નહીં, ચેતો કે એક મેઘ થી મળવાનું છે જ નહીં, ઘર થી બહાર નીકળવાનું છે જ નહીં, એકાંત સેવો ચાર દિવાલોનો દોસ્તો, એકાંત સેવો ચાર દિવાલોનો દોસ્તો, ભૂલીને ભાન ભીડમાં ભળવાનું છે જ નહીં, એવો કયો દેશ નથી સર્વનાશ જ્યાં, એવું છે કોણ જેને કકળવાનું છે જ નહીં, લોખંડી હામ રાખવી પડશે જ બંધુઓ, તોફાન આ સહેજમાં ટળવાનું છે જ નહીં, હાકલ પડી છે માતની થઈ જઈએ સાવધાન, પાછું વિશ્વના માર્ગથી વળવાનું છે જ નહીં, ફૂંકે છે શંખ ગર્વથી ચોમે રહી મગીરી, જુસ્સો રહે અખંડ કે ચડવાનો છે જ નહીં, શત્રુને આપ બળથી કરી દઈએ નામ શેષ, ચરણોમાં એના આપણે ઢળવાનું છે જ નહીં, કરવો છે સર્વનાશ નથી શક્ય એ નથી, કોરોના તારું સ્વરૂપ એ ફળવાનું છે જ નહીં, સુંદર હતું આ વિશ્વને સુંદર થશે ફરી, સૌંદર્ય એનું નીગળવાનું છે જ નહીં, સાચે સાચો આજ મુસાફિર છે દેશ પ્રેમ, ઘરમાં રહો કે બહાર રજળવાનું છે જ નહીં, ચેતો કે એક મેઘ થી મળવાનું છે જ નહીં, ઘરથી બહાર નીકળવાનું છે જ નહીં. મુસાફિર પાલનપુરીએ લોકડાઉનના સમયમાં આ કવિતા લખી હતી અને આ સમયમાં એના શબ્દો સમજવા એટલા જ જરૂરી છે. બાકી તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM વિથ આરજે અંજલી.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે, ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા મીઠી નજર મળે ન મળે, ભરેલો આંખમાં રસ્તાઓ બારીઓ ભીતો, પછી આ શહેર આ ગલીઓ આ ઘર મળે ન મળે, રડીલો આજ સંબંધોને વીંટળાય અહીં, રડીલો આજ સંબંધોને વીંટળાય અહીં, પછી કોઈને કોઈની કબર મળે ન મળે, વળાવા આવ્યા છે ચહેરા ફરસે આંખોમાં, વળાવા આવ્યા છે એ ચહેરા ફરસે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમ સફર મળે ન મળે, વતનની ધૂળથી માથું ભરી લઉં આ દિલ, વતનની ધૂળથી માથું ભરી લઉં આ દિલ, અરે આ ધૂળ પછી ઉમરભર મળે ન મળે, રેતી નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

નહીં આવે, જલન માત્રી દ્વારા લખેલ નહીં આવે, દુખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે, હવે સદીઓ જશે ને કોઈ પૈગંબર નહીં આવે, છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે, સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે, ચમનને આંખમાં લઈને નીકળશું જમનમાંથી, નહીં આવે નજરમાં જંગલો પાધર નહીં આવે, અનુભવ પરથી દુનિયાના તું જો મળશે કયામતમાં, તને જોઈ ધ્રુજારી આવશે આદર નહીં આવે, દુઃખો આવ્યા છે હમણાં તો ફક્ત બે ચાર સંખ્યામાં, દુઃખો આવ્યા છે હમણાં તો ફક્ત બે ચાર સંખ્યામાં, ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે, હવે તો દોસ્તો ભેગા મળી વેંચીને પી નાખો, હવે તો દોસ્તો ભેગા મળી વેંચીને પી નાખો, જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે, દુખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે, હવે સદીઓ જશે ને કોઈ પૈગંબર નહીં આવે. જલન માત્રી દ્વારા લખેલા કવિતા અત્યંત દિલને સ્પર્શ કરે એવી છે. તમે સાંભળી રહ્યા છો આવી જ કવિતાઓ. હું છું આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહું, વ્યસ્ત રહું ને સાંભળતા રહું રેડિયો પાલનપુર 90.4 FM.

બસ દુર્દશાનો એટલો જ આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે. ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોક કેટલા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી જો જાય તો પૈગંબરી મળે, દિલમાં જ એક દર્દ કોઈ વાર હોય છે. જાણે છે સૌ.

સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે, ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું, એ શું કે તારા માટે ફક્ત ઇંતજાર દે. આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. પીઠામાં મારું માન સતત હાજરીથી, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે. આ નાના નાના દર્દ તો થતા નથી સહન, દે એક મહાન દર્દ અને એ પારાવાર દે. દુનિયામાં કંઈકનું હું કરજદાર છું મરીઝ, દુનિયામાં કંઈકનું હું કરજદાર છું મરીઝ, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. મરીઝ સાહેબની લખેલ આ ગઝલો જેને મેં કવિતાની મહેફિલોમાં રજૂ કરી, આવી જ રીતે કવિતાની મહેફિલોમાં મળતા રહીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: નમસ્કાર, હું છું આરજે પ્રિયંકા અને આપણે વાત કરી રહ્યા છીએ માનવીની ભવાઈની. પુસ્તક માનવીની ભવાઈ, જે પન્નાલાલ પટેલ દ્વારા લિખિત છે. આપણે છેલ્લા અટક્યા હતા કે રાજુ હવે પોતાના સાસરે ચાલી ગઈ છે અને કાળુએ પણ ભલીનું આણું કરાવીને પોતાના ઘરે લાવી દીધી છે. કાળુની માં એ પોતે સ્વર્ગ સ્વીધાર્યા છે અને હવે આ ઘરની અંદર કાળુ અને ભલી સિવાય કોઈ છે જ નહીં. કાળુ એ પોતે ભલીને પોતાના જીવનની અંદર એ સ્થાન નથી આપી શકતો જેની એ હકદાર છે, કારણ કે એ સ્થાન તો પહેલેથી કોઈ લઈને જ બેઠું છે. જ્યારે ભલીએ પિયર ચાલ્યા જવાની ધમકી દેખાય અને ઉલટો જવાબ મળે, ભલે હું આડું ફરો તો કેજે, ભલી એમ કેમ રહી શકે. સારો સંગાત જોઈ ઘર બહાર પગ મૂકતા જ જાણે પણ લઈ લીધું. હવે તો ગરજ પડે એ જાતે તેડવા આવે તો જ આ ઘરમાં પગ મૂકું. જ્યારે કાળુ તો ઉલટાનો ખુશ થયો, ઘરમાંથી જાણે પેલું ભૂત નીકળી ના ગયું હોય. ઉપરાંત આજકાલ એવું કામ પણ ન હતું ને, મહિનાના કેડે જ્યારે પેલા ઘઉં ચણા વાઢવાના આવ્યા ને ત્યારે પોતાની દયા ખાનાર લોકોને એ સામી દયા ખાવા લાગ્યો. અરે હું એકલો હજારને ભારે છું ને કાળુએ દેખાડી પણ આપ્યું. ઉતરતી વસંતની વહેલી સવારે એ ખાટલા પરથી ઉતરી પડતો. આસપડોશના પેલો રામોનાથો જાણે એ પહેલા તો ભેંસ દોઈને ખાણ પૂરી પાડતો, ઢોર બહાર કાઢતો અને કચ્છ ભીટી ને કચ્છ ભીડી ત્રણ ટોપલા વાસીદું કરી નાખતો. ચૂલે પાણી ગરમ થાય એટલામાં તો બબ્બે માણે બે વાર પાણી ખેંચી લાવતો ને લોકો બહાર ઢોર કાઢતા હોય ત્યાં તો એ નાહી ધોઈને દૂધમાં લોટ બાફી અંદર ઘી નાખીને જમી લેતો. ફળીના લોકો દાંતણ કરતા હોય ત્યાં કાળુ એ રામભાઈ જરા ઢોર હડે તો મારા ઢોર છોડજો એમ કહેતો દાંતરડું રાખીને પોતાના ખેતરે નીકળી જતો. ખેતરમાં જતા જ પેલું કેડિયું ઉતારી નાખતો અને પાળિયું વડની ડાળે ભરાવી દેતો ને કચ્છ ભીડીને બીજા લોકો આવે એ પહેલા તો એક વીઘું આડે સાથરે પેલો રામો તો દાંતમાં આંગળે જ ઘાલી દેતો. એક દિવસ તો કહ્યું એ ખરું, અરે તારે આ કોઈ ભૂતની ભાઈબંધી છે કે શું? કાળુ હસ્યો, હું પોતે જ ભૂત જેવો છું, નથી લાગતો. આગળ કાળુનું જીવન કેવી રીતે જાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો.

વાત ખોટી ન હતી. કાળુનું શ્યામ વાળું એક કાઠું પસીનાથી રેબઝેબ થઈ ઉઠ્યું હતું. પોળી છાતી અને સ્નાયુ ભર્યા એ બાહુ તો જાણે લોખંડના ન હોય. માથાના પેલા ગરદનિયાએ વેર વિખેર હતા ને પેલી આંખોએ રતુંબડી ગેરુઆ રંગની. વાત તો સાચી છે, જો અંધારી રાતે કોક મળે તો તારા દીદાર જોઈને બી મરે ભાઈ, રામાએ કહ્યું. જતા જતા શિખામણ આપી, પણ અણગમી મજૂરી ઠીક નહીં હો ભાઈ, તે શું કામ અમથો અટક પર આવ્યો છે? હમણાં તો ઠીક છે, પણ ચોમાસાના દનમાં તને શું વીતશે? પણ આવી શિખામણ તો આખું ગામ દેતું, જ્યારે કુદરની માં તો જીવ જ બાળતા ને પરમો ડોસ્તો તો ગાળો ભાંડતા. તું મને તારી વહુનો કઈ વાંક હોય તો દેખાડ, શું કરવા બેઠો છે? પણ કાળું તો હોઠ ફફડાવે તો કોઈને કઈ સમજ જ ન પડે. ડોસાને બીજી કોઈ ચિંતા ન હતી, મોટી ચિંતા એ હતી હવે હું મરવા બેઠો છું અને ગમે ત્યારે વાલાભાઈ ને રૂપાભાઈ ને ત્યાં જઈ અને મને તારા દીકરાના સમાચાર પૂછશે તો હું શું જવાબ આપીશ? ડોસો ખરેખર આમ માનતો હતો, તેથી જ તો પેલું ચોમાસું આવતા કાળુને વગર પૂછે ભલીને તેડવા ગયા ને તે ખોડી તો રણછોડને ભાગે જ ગઈ હતી, એટલે ટાંટિયા ખસતા જતા હતા એટલે ચાલતા ચાલતા ગયા. પણ સામી બાજુએ ચાર ગણી આંઠ હતી, જમાઈ જાતે આવે તો જ મોકલીએ, નકર અમારી દીકરી પેટે સમાઈ તો હાલે નહીં એમ, રાજુએ પિયરમાં હતી નહીં તો વળી કાંગ કરતા ડોસોને ફેરો ટળત કદાચ. આખરે કાળુને થાકવું પડ્યું ને કેમ ન થાકે, લોકો કહેતા હતા એમ ખેતી એ તો માનવીની ભાવ, એકલો માણસ કેટલે ઠેકાણે પહોંચી વળે, ઘરનું કામકાજ કરવું કે હળ જોતરવું, એ બધામાં એ મોટું હોય તો બળદ ચારવાનું, રોજ સવારે વહેલા ઉઠીને કોણ ચારી આપે? વહેલી સવારે બળદ ચારી લાવવા, ઘરનું વાસેદું પાણી કરવા, રોટલા ટીપીને સૌની હારે હળ જોતરવું, દિવસ સાથમે ઢોર બાંધી જવા ને વળી હળેથી છોડેલા પેલા ભૂખ્યા બળદોના પેટ ભરવા, મોડી રાત્રે ઘેર આવીને ચૂળો સળગાવો ને ઊંધા પગ નાખીને ઘંટીએ ધૂણો આવેસવું. માંડ માંડ દિવાળી ભેગો થતો, વાળતા વાળતા કમાણીનું સરવૈયું કાઢ્યું તો ખાસું આંઠાનીનું નુકસાન નીકળ્યું ને હજુ તો ક્યાં, વાવતા તો વાવ્યું એ બધું ભેગું કરતા આબના તારા હેઠા ઉતરશે. અધૂરામાં પૂરું કોદર તથા કોદરની માં તો જાણે હાથ ધોઈને પાછળ પડ્યા હતા. તારી લાયે તો અમે દખ વેઠીને રાજુડીનું આણું કરાવી વાલી ને આ દિવાળી પરે બોલે તું ભલીને તેડવા જાય તો હું મારી દીકરીને મોકલો ને દિવાળી ઉપરે ત્યાં જ રહેવા દઉં, કાળુને ચૂપ જોઈને ડોશીએ ઝીણી આંખો કરીને પૂછ્યું. તું એકલો એકલો દિવાળીનો સપરમો કરીશ કાળુ? લોક પરદેશ ગયેલા સગાને તેડે ત્યાં તું છે તે શું કાળુ આ બધાની વાત માનીને ભલીને લાવશે? જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

જયારે પરમા ડોસાએ તો સાણસો જ ભીડ્યો. ન તેડવી હોય તો આલી દે ફારગતી, એ બાપડા ક્યાં સુધી તારા સાપનો ભારો સંગ્રહે, પાડી આલ હાથ છેડો અને તું પછી હેડતો થા બાવાઓમાં. એ જ નામ રાખ્યું તે વાલાભાઈનું. કાળું એકલે હાથે ખેતી ભેગી કરતા, પેલું તણખલે તણખલું વાઢી લાવીને ખણામાં નાખતા, હાલરું ચડાવીને ઘાસમાંથી ધાનનો દાણે દાણો જુદો કરતા ને આમ રાત દિવસની ધમ પછાડ કરીને લોતપોત થઈ જતો. તેથી જ વહુને તેડવાની ઈચ્છા છેક હોઠ ઉપર આવી ગઈ હતી. પણ એ હજુ વાટ જોતો હતો. રાજુ કેમ કઈ નથી કહેતી, આટ આટલી વિપત પડે છે મને, એની સગી આંખે જોઈને પણ એ કહેતી પણ નથી. મોડી રાત્રે ખાટલામાં પડ્યા પડ્યા કાળુને ડોસાની પેલી સલાહ યાદ આવી. સ્વગત બબડતો હોય હેડ મારા રામ, ત્યારે બાવા થઈ જઈએ, બધી એ લાયો પતી જાય, લાખ દુઃખ એક દોરો મંત્રેલો. પેલા ભભૂત વેશા બાવાની પેઠે અલગ ગજાવતા ચપટી

ગ્રાવી ખાધી ને ધૂળી ધખાવીને પડ્યા રહેવાનું, ન ફાળ ન ફકત. ને કાળુની નજર સામે અંધારાના ઓધ વચ્ચે જંગલમાં આવેલું ભૂતેશ્વરનું ખંડર દેરું થયું હતું. બહાર પેલા ઓટલાની મધ્યમાં ધૂણી ધખે છે. ધૂણીની એક પંદર શેરનો દોઢ હાથ લાંબો ચીપિયો રાખમાં ગોબેલો ઉભો છે ને પોતે લંગોટી ભેર આખા બદન પર રાખ જોડીને હાથના ટેકા પર માથું ટેકવીને ઉભો છે. આંખમાં ગાંજાના ઘેર છે અને મનમાં લાપરવાહી મસ્તી ભરી છે. કાળુ જ્યારે એ બાવાના સ્વરૂપમાં બોલી ઉઠ્યો, ઓર ક્યાં પછી ક્યાં ભલી ઓર ક્યાં રાજુડી, ને કાળુ જાણે સાચી જ બાવો ન બની ગયો હોય તેમ દેવાની ઘરની ઢોર ઢાંકરની અને ખેતર પાણીની મનમાં વ્યવસ્થા કરી રહ્યો હતો અને અંતે પોતે જ પોતાના ઉપર હસી અને બોલ્યો, ક્યાં મન દોડાવે છે ગાંડા, વાલા પટેલનો દીકરો ઘર છોડીને બાવો થાય તો ધરતી ઊંધી વળી જાય. બાપ કહેતા તા ભૂલી ગયો, મનખો અવતાર એ તો ખાંડાના ખેલ છે. જેણે જીવી જાણ્યો એને જીવી જાણ્યો ને ખેલતા ન આવડ્યા એ જીતેલો મરેલો જ છે. આગળ શું થાય છે જાણીશું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આમાં ખાંડાના ખેલ ઘણો ખેલું, પણ ખેલવા જેવો હે ક્યાં? કાળું કંઈક અકળાઈ ઉઠ્યો. બે પાંચ ક્ષણ વળી બબડ્યો. કરી નાખો ત્યારે બીજું બૈરું રાજુડીને લઈ આવ. આ સાથે જ માને આપેલું વચન યાદ આવ્યું. વળી મૂંઝાયું, શું કરું? મરતી માને વચન આપ્યું છે, નકર કરી નાખત સકર્ણ. નાતીલા નાત બાર મિલત તો ખેર, એક વાર મનખો તો એસ મારી લેત. ને મરકટ સરખું એ મન પાછું રાજુને એ લતે ચડ્યું. એના રવાડા તો પછી પૂછવું જ છું. રાજુ જાણે પાસામાં જ પડી છે ને મસ્તી તોફાન ચાલે છે. પાણીનું બેડું ભરી લચકતી ચાલે આવે છે અને લાવો લેવા ખાતર એ ઘડો ઉતારે છે, હસતી જાય છે અને ભાવતા ભોજન જમાડે છે. ખેતરે આવે છે અને હાથમાં કામ લઈ લે છે તો વળી જૂટાજૂટ વાંધણું વાઢતા કોણ વધારે વાઢે એની હોળ કરે છે. થાકીને લોથ થઈ જાય છે. કોઈ વાર રાજુ એના ખોળામાં પડી છે તો કોઈ વાર વિશાળ વડ નીચે રાજુના ખોળામાં એ માથું રાખીને ઊંઘ્યો છે. રાજુ જૂ શોધે છે, એના લાંબા ગરદની આ આંગળા ફરવી ગુંજ ઉકેલે છે. કાળું પાંચ મણનો નિસાસો નાખ્યો, પાસું બદલતા બોલ્યો, રાજુ ને રાજુ, ભગવાને મનખો માણવા દીધો હોત તો આવેલી વળી લઈ શું કામ લેત? અને રામ રામ, મારે વચન આપ્યું છે. અરે એવો વિચાર કરો એ પાપ, ને માએ કઈ અમથું વચન નથી લીધું. તું જ બબ્બે બૈરાવાળાના હાલ હવાલ જોઈ લે ને. અને કાળુનો જીવ આસુના અંધારિયાની પાછલી રાતે ગામમાં તો આસપાસના ગામના પેલા બબ્બે બહેરાવાળાને ત્યાં ડૂકિયા કરતો હતો, કમાડકાને દઈને સાંભળતો હતો. શું થાય છે જાણીશું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાનો પ્રસાદ.

કોઈને ત્યાં એક શોક્ય પાછલી રાતે દીવો કરી, બીજી શોક્યને સાથે પતિનુએ પોતીવાર ઉઘાડતી હતી, તો કોઈ ઠેકાણે પતિની દશા એ કૂતરા તણે ગામ ભણીને શિયાળ ગામ કૂતરા તાણે ગામ ભણીને શિયાળ તાણે સીમ ભણી એવી હતી. કોઈ ઠેકાણે પતિ જ ગાયબ, તો કોઈ ઠેકાણે કૃષ્ણલીલા. કાળુ ત્રાસી ઉઠ્યો, ના વૈના, એક હાથી બાંધો કે એક બૈરું રાખો, ને તોય પેલી કેદ કઈ ખોટી નથી, પે બૈરું રે તો આપથી અને જાય તો સગા બાપથી. નાના, રાજુરી ઘર ના માંડે તો બીજે જાય. અરે, નાનિયાને જ કેમ ન જતી રે? બાકી આપણે તો શિવ તારે માથે આખડીને બે બૈરા કરે. મનખો કાલ માટીનો મળતો ને આજ ન મળી જાય, પણ માને આપેલું વચન ચોક્કસથી પાળવું. ને બોલ્યા, ના પાળે તો માનવી શાનો? નવા નવા જીવ કલ્પતા ઘડતા ને ભાગી નાખતા કાળુને વહી જતી રાત્રિનો ખ્યાલ જ ન રહ્યો. ત્યાં તો કાસમ મિયાના એક કુકડાએ બાંગ પોકારી. ઓ તરીનું કુકડો બોલે એમ? કાળુ ભાનમાં આવ્યો ને પેલા ભાત ભાતના જીવતરનો ચોપડો સમેટ્યો. કાળુના જીવનની આ રસપ્રદ વાતમાં આગળ શું થશે આપણે નાનકડા વિરામ બાદ જાણીશું.

કશું નહીં કાળું, લાવાય નથી લેવાના અને રાજુના સમણા છે ખાલી પાંપા છે બધા, બાકી તો કરમે લખાયેલી તે માં મરતી ઘડીએ લમણે લખતા ગયા ને ભલી જ કેમ, એટલામાં સમજી જા ભૂંડી ગણી તો ભલી ગણે તો એ તારી જ છે અને ખોટી શું છે, બધા અવતારમાં ક્યાં રાજુડી છે ને તોય જીવતર ના ભલી રીતે નપેજ છે ને. કુકડો જાણે કાળું બોલે જતો હતો. ઓછું એમ સામે ઘરે નાથાના ઘેર બહુએ ઘંટી માંડી ને રામાએ વલોણું શરૂ કર્યું. પણ તોય કાળુને આજ ખાટલો નતો છોડવો, ગમતો જ નતો તો બી છોડ્યો, દળેલું તો એક ચાંદલો કરવાય જેટલું નથી. અને એણે હાર્યા થાક્યા મને સાંત્વના આપતા કહ્યું, આજનો દન બે રોટલા થપાય એટલું દળી નાખીએ, પછી આવે જ છે ને દળનારી. ને ખાટલો છોડતા બબડ્યો, થાક્યાનો વિસામો તો કરવો જ પડશે. પછી વળતી ક્ષણે જાણે કોઈ વિતરોધ કર્યો, થાક્યાનો ગણ્યો કે શોખનો ગણો, પણ એ વિસામો સાચો. તું રાજુ રાજુ કરે છે પણ સાસરે તો બે દિવસ પર ગઈ છે, બાકી 3 મહિનાથી તો અહીં જ હતી ને. કોઈ દન આવીને તને કહ્યું છે કે લાવો દળી આપું? આ ભલી આવશે કે તરત જ એના મા બાપ રોઈ ઘંટી બેસશે. અને એ તો એમ જ છે, વળી શોકનો ગણો કે થાક્યાનો ગણો, એ જ સાચો વિસામો છે. ને કાળું હાથ વેતમાં દેખાત પેલા વિસામાની આશાએ ઊંધા પગ નાખી ઘંટી ઘુમાવા લાગ્યો. મનમાં ને મનમાં આટલા દિવસ હેરાન થવા માટે પસ્તાઈ રહ્યો, લમણે તો લખાયેલી જ હતી, પછી થાક્યાના વિસામાં કરે કે પહેલેથી શોખના કરતો હતો, આમ તો મુંડાઈ રહ્યો હતો. એ જ ખરી છે, એ આવી આ ઘંટી છોડાશે, બીજું કોઈ નહીં.

કાળું પરણવા આવ્યો ત્યારે એને ખાસ લાવો નહોતો મળ્યો. ઘરની 15 વસ્તીમાંથી 10 ઘરની જુવાન છોકરીઓ અને વહુઓ તો જાતે જાનડીઓ થઈને કાળુના ગામ વર પરણાવવા ગઈ હતી. રહ્યાસયા માનવીએ પણ ભાગ લીધો અને તે ન લીધો સરખો હતો. એક તો એકાએક લગ્ન રાખ્યું અને સીધું સામાન તૈયાર કરવા અને બીજું ગરીબ ઘર વરને ગરીબ એટલે લાવો લેવા સરખું

ના પક્ષનો કુવાર ગરો ઉતારવા કોઈ સરખું ત્યાં કોણ હતું? ગઈ સાલ આણું કરાવવા આવ્યો ત્યારે સાસરી પક્ષ ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી પાંચ માણસો લઈને આવેલો, ને ગામની સ્ત્રીઓને ઘરના માણસોમાં ઉમકણો જોવે તો કઈ પાનો ચડે ને, એટલે જ તે વખતે કાળુએ સાસરી તરફથી ઠઠ્ઠા મસ્કરી ગાળો ભર્યા ગીતો સાંભળવાનો લાવો મળ્યો જ નહીં. આ વખતે તો સાસુએ તો ઠંડો જ આવકારો આપ્યો, ચોપાટ તો નહીં આંગણામાં જ ખાટલો ઢાળ્યો, ગોદડી નાખી આપી, ને તે પરમો ડોસો સાથે હતા એટલા માટે. બાકી કાળુ એકલો હોત તો જમ આવે તો જીવ એકલો લઈ જાય, પણ જમાઈ તો મોટું જોટું કરેલો લાડકોળથી ઉછરેલો પેટનું આંતરડું લઈ જતો હતો. કાળુને આવતા પહેલા જ ચટપટી શરૂ થઈ, ક્યારે પેલો દામણા ભર દન આથમે ને ક્યારે સવાર પડે એનો વિચાર તો સવારીએ રોટલાય ઘેર જઈને ખાવાનો હતો. ડાંગર ને ખળેથી કાળુના સસરામાં આવ્યા ને હોકો ભરી આપી પાછા ખળે ગયા, પણ કાળુ તો હોકો પીવાનું મન ન થયું. આ ઘડી દિવસમાં કોઈને ત્યાં જઈને પૂરો કરી આવત પણ શું કરે, ઘર બધા વાસેલા હતા, છોકરા અને ઘરડા માણસો સિવાય આખું ગામ સુનસાન હતું. રાજુને ભલી કોણ જાણે કયા કામે લઈ ગયા હતા. કાળુના જીવનમાં હવે શું થશે? શું ભલી અને કાળુનો શરૂ થતો આ નવો સંસાર એ રાજુને સાઈડમાં મૂકીને આ અલગ સંસાર શરૂ થશે? શું કાળુ એ પોતાના મનમાંથી રાજુને કાઢી શકશે? આગળ શું થશે જાણીશું આવતા એપિસોડમાં. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. હું છું આરજી પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे अने आपणे आम छाती ठोकीने ज्यारे सफलता प्राप्त करीए ने त्यारे कही शकीए कि ए ज मारी पासे मारी पडखे उभो रहे छे अथवा उभी रही छे ए व्यक्ति आ छे। આ વાત ને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

કેટલું સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ

0: આકાશે ઢોલ.
1: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2, આજે પ્રિયંકાની સાથે. જો તમારી પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું કેટલીક હકારાત્મક વાતો, વાર્તાઓ, કવિતાઓ, ગીત, ગઝલ અને આ બધી જ સાહિત્યિક રચનાઓ કે જેની પાછળ એક જ સંદેશો મહત્વનો હોય છે કે આપણા જીવનમાં આવતી ઘણી બધી મુશ્કેલીઓ અને તકલીફમાં આપણા સમાજ જીવનમાં આપણી સંસ્કૃતિમાં કેવી રીતે આપણા નૈતિક મૂલ્યો સાથે આપણે ટકી રહીએ. ક્યારેય પણ આપણું મન એટલું દુઃખી ન થઈ જાય કે આપણને આ જીવન પ્રત્યેનો જે પ્રેમ છે ને એ ઘટી જાય. એટલે કે હકારાત્મકતા અને પોઝિટિવનેસ જેને કહે છે એ

સ્વભાવમાં વણાઈ જાય અને આપણે સૌ આપણા જીવનની મુશ્કેલીઓનો એક સામનો કરી શકીએ. પરિણામ ગમે તે હોય અને પરિણામ નિશ્ચિત હોવા છતાં પણ એ પરિણામ સાથે જીવનને જીવીએ અને એમ કહીએ કે ઈશ્વર, તારા અભિગમની સાથે, તારી આપેલી તમામ મુશ્કેલીઓ સાથે તારું આ ભેટરૂપી જીવન અમે જીવી શકીએ છીએ. અને આપણા સમુદાયનો અવાજ એટલે કે આપણા રેડિયો પાલનપુર પર અમે આવી જ વાતો લઈને સતત તમારા સમક્ષ આવતા રહીએ છીએ. તો આજે જ કેટલીક આવી ગુજરાતી સાહિત્યની, ગુજરાતી ભાષાની સંવર્ધનની વાતોની સાથે હકારાત્મકતાની વાતો કરીશું આજના શો પર. સમય થયો છે એક નાનકડા વિરામનો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

रेडियो पालनपुर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आ सामुदायिक रेडियो स्टेशन ये अपना समाज नो अवाज बनवानु काम करे छे अने आ अवाज एटले क्यारेक अमारो अवाज ने क्यारेक तमारा विचारो अमने मळता रहे छे आवो ज सुंदर मजानो एक विचार एक घटना स्वरूप नो के आ यात्रा खूब ज टूंकी छे અને આપણે વિચારીએ છીએ એના કરતાં તો સાવ ટૂંકી છે. હવે વિચાર સાથે એક સુંદર લખાણ ભીખાભાઈએ મોકલી આપ્યું છે, ચાલો એની વાત કરીએ. એક સ્ત્રી બસમાં ચડી અને એક પુરુષની બાજુમાં બેસતી વખતે તેની બેગથી પુરુષને વાગી ગયું, પણ તે પુરુષ ચૂપ રહ્યો, કંઈ બોલ્યો નહીં. જ્યારે તે વ્યક્તિ શાંત બેઠો રહ્યો ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું, મેં તમને બેગ મારી છતાં તમે ફરિયાદ કેમ ન કરી? પુરુષે હસીને જવાબ આપ્યો, આટલી નાની વાત પર ગુસ્સે થવાની જરૂર નથી, કારણ કે આપણી સાથેની યાત્રા તો ખૂબ જ ટૂંકી છે. હું આવતા સ્ટોપ પર ઉતરી જઈશ. આ જવાબથી પેલી સ્ત્રી છે ને ખૂબ ભાવુક થઈ ગઈ. તેણે તે પુરુષની માફી માંગી અને મનમાં વિચાર્યું કે યાત્રા ખરેખર ખૂબ જ ટૂંકી છે. આ શબ્દો સોનાથી લખાવા જોઈએ. અને મારે પણ તમને કહેવું છે કે જીવનમાં તમારા સાથેના જે પણ સંબંધો છે એને વિચાર તો કરીશું, એ યાત્રા ખૂબ જ ટૂંકી હોય છે. તમે ક્યારે શરૂ કરીને ક્યારે પૂર્ણતાના આરા ઉપર પહોંચી જાય છે અને ત્યાં બેસીને તમે માત્ર છબછબિયા જ કરી રહ્યા હો છો. તમે પાણીની ગહેરાઈ માપી નથી શકતા. તમને અહેસાસ નથી કે લાગણીને સંબંધો વચ્ચે તમે થોડીક મુશ્કેલીઓ અને વિટમણાની એ ઠંડી અને ગરમી પાણીની સહન કરીને પણ જો એક વાર પાણીમાં ડૂબકી લગાવી હોત તો એ અહેસાસ આહલાદક હોય. પણ તમે ગુસ્સા હસવામાં અને ક્યારેક બહાર મારી પરિસ્થિતિ ને મારા કપડાં સાચવવામાં આવા વિચારોમાં પડ્યા રહો છો અને આરા ઉપર જ બેસેલા રહો છો, ત્યારે આ વિચાર બહુ અગત્યનો છે કે યાત્રા ખૂબ જ ટૂંકી છે. આ વાતને પણ આગળ વધારીશું અને એમાંના કેટલાક બિંદુઓની ચર્ચા પણ કરીશું. સમય થયો છે કે વિરામનો. વિરામ બાદ ફરી પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યાત્રા ખૂબ જ ટૂંકી છે, શબ્દોથી સમજો તો પણ સમજાય એમ છે, અને આંગળીના વેઢાથી ગણો કે પછી કમ્પ્યુટરના કોઈ જટિલ સોફ્ટવેરથી તમને છે ને એનો અર્ક, તમને એનું મૂળ સ્વરૂપ, એનો અર્થ તો એટલો જ મળશે કે સમય ખૂબ જ ઓછો છે આપણી પાસે, અને આપણે કામ વિશે, આપણા જીવનની યાત્રા વિશે એટલું વિચાર્યું છે, એટલું કદાચ ન પણ કરી શકીએ, એટલે હંમેશા ટૂંકી છે, અને સતત આપણે કહેતા રહીએ છીએ કે મારી પાસે સમય જ નથી. આપણે સમજવું જોઈએ કે આ સંસારમાં આપણો સમય એટલો ઓછો છે કે નકામી દલીલો, ઈર્ષ્યા, બીજાને માફ ન કરવા, અસંતોષ અને નકારાત્મક લાગણીઓમાં ફસાઈ રહેવું એ ખરેખર સમય અને શક્તિનો મૂર્ખતાપૂર્ણ બગાડ છે. હકારાત્મકતા અને પોઝિટિવ એટીટ્યૂડ એ જ તમને આગળ લઈ જાય છે. મેં કહ્યું એ બધું જ ન કરીએ તો પછી આપણે કામનું અને આપણા જીવનના મુખ્ય લક્ષ્યાંકોનો વિચાર કરીએ. દલીલ કરવા કરતા

એ પ્રવૃત્તિ પર આગળ વધવાનું વિચારીએ. બીજા વિશે વિચારીને સતત એની ઈર્ષા કરવા કરતા આપણે કેવી રીતે કંઈક સારું કરી શકીએ તે તરફ મહેનત કરીએ અને લગભગ લોકોને માફ કરીએ. એક વાર, બે વાર, અરે એની ભૂલ છે, મારે શું, હું સુધારી લઉં એની ભૂલમાંથી. અને હંમેશા જે મળ્યું છે એનો સંતોષ અને હકારાત્મક લાગણી કે સમય મને ચોક્કસથી આ નાનકડા વિરામમાં પણ અદ્ભુત પ્રકારે આનંદ આપશે. જો આ વાત સાથે આગળ વધીએ ને તો ખૂબ જ મોટો જીવનમાં લાભ થાય છે અને જીવન જીવ્યાનો સંતોષ મળે છે. આપણા સાહિત્યિક ગ્રંથો, ધાર્મિક ગ્રંથો, કવિતાઓ ને સ્ટોરીઝ પણ ગમે તેટલી કરુણ હોય, આખરે તો આપણને આપણા જીવનમાં આગળ વધવા માટે ને એ ન કરવા અને સુખ અને ખુશી મળે તે માટે પ્રેરે છે, ખરું ને? તો કેટલાક આવા મુદ્દાઓની ચર્ચા પણ કરીશું, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો આરજે એઆરને રેડિયો પાલનપુર પર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: તો શ્રોતા મિત્રો, આ હકારાત્મક શો પર એટલી આજની ચર્ચા પરથી આપણે સાબિત કરવાનું છે કે આપણો ચહેરો હંમેશા ખુશનુમા હોવો જોઈએ અને એ સ્મિતને બધા સાથે વહેંચવાનું છે. હું હંમેશા કહું છું કે સ્મિત અને હાસ્યની એ મરકવાની આપણી ચેષ્ટા છે ને, કોઈની પણ સામે કરો તો તમને સામેથી સ્મિત જ મળશે. એટલે કે સ્મિત હંમેશા બેવડાય છે, તમારા જીવનને સુંદર અને આનંદમય બનાવે છે. સમૂહ ગમે તેવો હોય ને ગમે તેટલો મોટો હોય, પણ યાદ રાખજો, એ ટોળામાં, એ સફળતામાં અને ઘણું બધું મેળવ્યા પછી પણ યાત્રા ટૂંકી છે, ક્યાં ઉતરવાનું છે એની ખબર નથી, તો સતત હંમેશા ઉતરીએ ત્યારે તમારી સુવાસ, તમારા અસ્તિત્વનો અહેસાસ સાથીઓને રહે, એવું હોવું જોઈએ, ખરું ને? એટલે જ કહું છું કે સતત હસતા રહો, ખુશ રહો અને જીવનનો આનંદ લેતા રહો. હકારાત્મક અભિગમ સાથે મારી સાથે, આરજે આર સાથે, રેડિયો પાલનપુર સાથે જોડાયેલા રહો. આવી જ વાતો તમારા મનમાં હોય, કિસ્સા હોય, ઘટના હોય, કોઈ વાર્તા હોય તો અમને મોકલી આપો 9512-96-88 પર. સોશિયલ મીડિયાના અમારા માધ્યમ છે, ઇન્સ્ટાગ્રામ, એક્સ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, આ બધા પર જાઓ અને radiopalanpur@gmail.com પર મેલ કરીને પણ તમારી વાતોને ટેક્સ્ટ મેસેજીસથી કે પછી તમે રેકોર્ડ કરીને ફાઇલને મોકલી શકો છો. અમે પ્રયાસ કરીશું એના જવાબ આપવાનો, આપણા શોમાં સમાવવાનો. દોસ્તો, તો પછી વધારે નહીં કહું, એટલું જ કહીશ કે અમારી મોબાઈલ એપ્લિકેશનને તમારા મોબાઈલમાં સતત ડાઉનલોડ પણ રાખો, જેથી ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાંથી તમે અમને માણી શકશો. એ માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પર રેડિયો પાલનપુર લખશો એટલે મોબાઈલ એપ્લિકેશન મળી જશે અને સરળતાથી તમે રેડિયો ગાર્ડન પર જઈ અને ઉત્તર ગુજરાતના એ પોઈન્ટને કેન્દ્રિત કરશો કે જ્યાં પાલનપુર હોય, તો રેડિયો પાલનપુર તમને ત્યાં પણ સાંભળવા મળશે. તો ફરી મળીશું, અલવિદા દોસ્તો, આવતા એપિસોડમાં ફરી નવી હકારાત્મક

સંવાદ સાથે, વાર્તા સાથે, કવિતા સાથે, ગુજરાતી ભાષાના સાહિત્ય સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

જીવનમાં મેં કહ્યું એમ મારે પણ અને તમારે પણ કેટલાક પ્રશ્નો મનમાં વિચારવા જોઈએ, તો જ આપણને આ ટૂંકી યાત્રાનો અહેસાસ થશે ને એમાં કેવી રીતે સુખમય રીતે લાંબા આનંદનો અનુભવ કરી શકાય તે વિશે અદ્ભુત રીતે આપણા હૃદયમાંથી જ રસ્તો મળશે. જેમ કે પહેલો પ્રશ્ન એ આવે આપણા મનમાં સતત કે કોઈ આપણી લાગણીઓને દૂભવે છે, એટલે કે કોઈએ તમારું અથવા મારું દિલ તોડ્યું, તો શું કરવું જોઈએ? આમ પણ આપણે ગમે તેટલા બેબાકળા થઈએ, ગમે તેટલો ઝઘડો કરીએ, એને સતત તમારા હૃદય માટે અને તોડવા માટે એને જવાબદાર ગણીને એને અહેસાસ કરાવી દઈએ, તો પણ તમારું હૃદય ફરીથી નથી સંધાવાનું. કારણ કે લાગણીના સંબંધો તૂટે ને પછી એને કોઈ મલમ કામમાં ના આવે, અને આખરે તો પછી આપણે શાંત થઈએ છીએ. તો પહેલાથી જ શું કામ આપણા મગજમાં ન આવે કે કોઈ પણ હૃદય દુખે કારણથી કે વ્યક્તિથી, તો આપણે હંમેશા શાંત રહીએ. અને શાંત રહેવા માટે થોડા અલગ થઈએ, થોડાક પોતાની જાતને સમય આપીએ. અને આ સોનાનું વાક્ય કે યાત્રા ખૂબ જ ટૂંકી છે. જો એને મારું હૃદય દુખ્યું છે, દુભાવ્યું છે, તો એની પાછળ શા માટે સમય આ ટૂંકી યાત્રામાં હું એને આપું અને બગાડું? જેમને મારું હૃદય સાચવ્યું છે એમની પાસે ન જાઉં અને પછી જુઓ કે તમને આઘાત અને એમાંથી નીકળવા માટેના સરળ રસ્તા મળી જશે. ક્યારેય કોઈ તમને દુઃખી તો નહીં જ કરી શકે, ભલે ને દિલ તોડી નાખે. કારણ કે દિલ એ પણ સમજતું થઈ જશે કે યાત્રા ખૂબ જ ટૂંકી છે. વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો હકારાત્મક વાતો અભિગમને રેડિયો પાલનપુર પરથી RJAR ના સ્વરમાં.

જીવનમાં આપણી યાત્રા ટૂંકી લાગે અને એનો અહેસાસ કરાવે ને એવા પ્રસંગો પણ બનતા હોય છે કે જ્યારે આપણને કોઈ છેતરી નાખે, ધમકાવી નાખે બધાની વચ્ચે, કે જેને આપણે એમ કહીએ છીએ કે આપણું અપમાન કરી નાખે, ત્યારે આપણને અહેસાસ થાય છે કે શા માટે. અને એમાં પોતાના કોઈ નજીકના વ્યક્તિ છે એવું આપણે માનતા હોય ને એમના તરફથી આપણને એવી કોઈ ઘટના કે પ્રસંગ બની જાય ત્યારે એમ થાય છે કે શા માટે આ જીવનને મારે જીવવું જોઈએ. પણ આપણે ભૂલી જઈએ છીએ કે યાત્રા ખૂબ ટૂંકી છે, જીવન તો ટૂંકું જ છે, અને એ ટૂંકા જીવનની અંદર ઘણું બધું કરવું છે. અને એમાં તમે પોતાના માનતા હતા જેમના માટે કરવું છે એવું લાગ્યું ને એમને તમને આવું કર્યું તો પણ બીજા પાત્રો તો જીવનમાં છે ને, શા માટે એમને દોષ આપવો? શા માટે એમને તમારી સાથે તમારું માન સાચવ્યું છે તો એનો અહેસાસ ન કરાવો? અને જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે એક બ્રેક લઈ લેવાનો, તણાવ તો બિલકુલ નહીં લેવાનો, થોડો વિચાર કરવા માટે આરામ કરી લેવાનો. પછી એ તમારા ઘરનો રૂમ પણ હોઈ શકે, ગામડાનું ઘર પણ હોય, ફાર્મ પણ હોય, લોંગ ડ્રાઈવ પણ હોય, મિત્ર સાથેની વાતચીત પણ હોય, અને ક્યારેક એની સાથે જઈને બેસવાની વાત પણ આવે તો થોડાક દિવસો એમ પણ કરી લેવું જોઈએ. અને એનું કારણ એક જ છે કે યાત્રા તો ખૂબ જ ટૂંકી છે, એટલે ટૂંકી યાત્રામાં આવતા પડાવો પણ બહુ ટૂંકા જ હોય, એટલે એ ધમકાવેલું, અપમાન કરેલું અને કોઈ કે છેતરેલું એ બધું જ ભૂલાઈ જશે અથવા સમયની સાથે જૂનું થઈ જશે. તો આગળ વધીએ ત્યારે નવી દુનિયામાં નવી જ વાતો, નવા જ સંબંધો અને નવા જ માનની વાત કરીએ કે જે તમને સાચવે છે, માન આપે છે, એમનો વિચાર કરીએ. ખરું ને? આવા જ વિચારોની આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. હું આરજી યાર તમારી સાથે જોડાયેલો રહીશ વિરામને પાર. પણ મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

ક્યારેક કારણ વગર, ક્યારેક કોઈની સાથ આપવા જઈએ અને એમને સાથ ન ગમે, ક્યારેક સાથે લઈ ગયા હોય ને પછી ત્યાં જઈને એકલા કરી મૂકે, એટલે કે વિધાઉટ એની રીઝન તમારું અપમાન થઈ જાય, ત્યારે પણ શાંત રહેવું જોઈએ. લગભગ નજરઅંદાજ કરવો જોઈએ એ બાબતની ઘટનાને, એ વ્યક્તિને, કારણ કે તમે તો આમ પણ બીજું બધું નજરઅંદાજ કરીને એની સાથે ગયા છો.

સાથ આપ્યો છે કે એની વાતમાં હા પુરાવવા માટે ઉપસ્થિત રહ્યા છો કે મદદ કરવા આગળ વધ્યા છો અને ત્યાં તમને આ મળ્યું છે. એવું જ છે કે કોઈક અણગમતી ટિપ્પણી પણ તમારી પર કરી દે, મતલબ વાક્યોનો મારો, તો એને પણ નજરઅંદાજ કરી દેવું જોઈએ. કદાચ પહેલી વખતે વિચાર આવે તો થોડો વિચાર કરીને પછી વિચારીએ કે એનું મહત્વ શું વધારે છે જીવનમાં અને તમારે વધારે આપવું છે. તમને તો એ ગમતું જ નથી, ખોટી ટિપ્પણી જ છે, તો એ વ્યક્તિને ને એ વાતને બંનેને તમે નજરઅંદાજ કરો, એને મહત્વ ના આપો અને એને પણ માફ કરી દો. તમારી પ્રાર્થનામાં, તમારા વિચારોમાં, તમારા હકારાત્મક અભિગમમાં નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. એને મારા વિશે ખરાબ કહ્યું છે તો એને વિચારધારા છે, એ ખોટા છે, ખોટી છે, એ વાત ખોટી છે. એને એને સમજાવવા કરતા આપણે આપણા વર્તનમાંથી જેને કાઢી દઈએ તો તમારા વર્તનમાં એ નહીં દેખાય એટલે બીજા બધા લોકો તમારી તરફે આવી જશે. અને આમ પણ સમય યાત્રા ટૂંકી છે તો જે તમારા વિશે ખોટું માને છે, ખોટું ધારણા રાખે છે, ખોટી વાતો કહે છે, એને સાચી કરવા કરતા તમે જેવા છો અને જે છો એમાં તમારામાં રહેલું સાચાપણું છે એને સાબિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ સરળ છે. જે છે જ નહીં એને શોધીને લાવીને એને સાબિત કરવા કરતા છે એને ટકી રહેવું અને એ વાતનો વિચાર કરવાથી, તમારી લીટી લાંબી કરવાથી આ ટૂંકી યાત્રામાં તમે સફળ થશો. ખરું ને? વાતને આગળ વધારીશું આ હકારાત્મક વિચારધારાના શોમાં, રેડિયો પાલનપુર પર. ક્યાંય જતા નહીં, મારી સાથે જોડાયેલા રહો. વિરામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ યાત્રાની લંબાઈ તો આમ જોઈએ ને તો કોઈને ખબર જ નથી. એટલે જીવનમાં આ બધી જે પણ સમસ્યાઓ આપણે આવતી હોય છે ને, એ ત્યારે જ સમસ્યા બને, એટલે કે મુશ્કેલી કે અડચણ કે નડતર એ વ્યક્તિ કે બાબત, કે ત્યારે તમે એને મનમાં આપો છો જે ક્યાં, એના વિશે વિચાર કરો છો, લાંબો વિચાર કરો છો, સતત કરો છો, આખી રાત અને દિવસ એ વિચાર કરો છો. એટલે યાદ એ રાખવાનું છે કે આપણી સાથેની જે સફર ખૂબ જ ટૂંકી છે, તો ટૂંકા સફરમાં ટૂંકો સામાન, ટૂંકી વાતો, સારી વાતો, આનંદદાયી વાતો, આનંદદાયી વ્યક્તિત્વ, પોઝિટિવ હકારાત્મક અને જેને તમે ચહો છો એવા જ પ્રસંગોને વ્યક્તિઓને સાથે રાખો. આ યાત્રાની લંબાઈ તો ખરેખર કોઈને ખબર છે જ નહીં, અને કાલે કોઈએ જોયું જ નથી કે શું બનવાનું છે આ ઘટનામાં, કોણ સાથે રહેશે અને કોણ આગળ નીકળી જશે કે પાછળ રહી જશે. તો આ સફર ક્યારે અટકી જશે એ વિશે પણ આપણને ખબર નથી. તો પછી એ વિચાર ન કરો, પણ હકારાત્મક રીતે ચાલો આપણે આપણા જે મિત્રો છે, સગા અને સંબંધીઓ છે, પરિવાર છે, એમને આનંદિત કરીએ. મોકો મળે ત્યારે એમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયત્ન કરીએ, સન્માન કરીએ, આદર આપીએ. આપણે દયાળુ, પ્રેમાળ અને ક્ષમાશીલ બનીએ. અઘરા શબ્દો છે, પણ જો કોઈને પ્રેમ કરશો ને તો તમને દયા પણ આવી જશે, અને દયા અને પ્રેમ આવશે તો તમે એને માફ કરવાનું શીખી જશો. બહુ સરળ છે કોઈને પણ માફ કરવું. એટલે જ કહું છું કે ક્ષમાશીલ બનો, એ જ જીવનની મૂળ કૃતજ્ઞતા અને આનંદથી ભરેલું રાખવાનું જીવનની જડીબુટ્ટી છે. અને પછી જોજો કે ટૂંકી સફરનો અહેસાસ થશે એટલે તમારે બધું સારું જોઈએ છે, ખુશીઓ જોઈએ છે, આનંદ જોઈએ છે, સારા વ્યક્તિ જોઈએ છે, તો પછી બધું જ તમને સરસ અને સારું તમારી આજુબાજુ સુવાસિત અને આનંદમય રહેશે. કારણ કે યાત્રા ટૂંકી છે, એનો અહેસાસ સતત હોવો જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત

કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.